નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 15 જૂન 2026 અને સોમવાર, વિક્રમ સંવત 2082 અને અધિક જેઠ અમાસ. અત્યારે સવારના 5:58 અને 45 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમસફર નેહા. આજનો સુવિચાર: કેલ્ક્યુલેટરથી ફક્ત આંકડા જ ગણી શકાય, પણ પોતાના અને પારકાની ગણતરી તો સમય જ કરી શકે.

શ્રોતા મિત્રો, 6 વાગી રહ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન્ડ.

0: जानते हैं वियतनाम देश की जनसंख्या कितनी होगी? यही कोई 10 करोड़। इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में। सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा, तब कितना कष्ट घटा होगा।
1: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: छेल्ला 12 वर्ष थी, अहीं विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व नी। 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरान, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकता नी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: जानते हैं, कुवैत जैसे देश की जीडीपी से करीब 3 गुना पैसा तो हमने सिर्फ अपने देश के छोटे उद्यमियों को दिया है, वो भी गारंटी फ्री 40 लाख करोड़ से भी अधिक के मुद्रा लोन से।
4: करोड़ों छोटे उद्यमियों को मुद्रा योजना से लोन मिला, उन्हें आज महसूस होता है कि डेमोक्रेसी कैन डिलीवर।
3: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
5: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
6: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
5: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
6: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। गुजरात मरीन पुलिस द्वारा जनहितमा प्रसारित।
7: મિત્રો, આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર, અને હવે સાંભળીએ કાર્યક્રમ રામચરિતમાનસ ગાન।

0: चीन का हांजोउ शहर जानते हैं आप? वहीं पर हमने रचा था इतिहास जब 2022 के एशियन गेम्स में हमने 107 मेडल्स जीते थे, क्योंकि पीछे थी हमारे 1045 खेलो इंडिया सेंटर्स की ट्रेनिंग, कंडीशनिंग कोचेस, डाइटिशियंस और फिजियोस की पूरी फौज। तभी तो पैरालंपिक में भी हमने रिकॉर्ड 29 पदक जीते और हॉकी, बैडमिंटन, एथलेटिक्स, वुमेन क्रिकेट, बॉक्सिंग, चेस सभी मैदानों में तिरंगा फहराया।
1: एक खिलाड़ी दुनिया के किसी कोने में हाथ में तिरंगा लेकर के दौड़ता है, सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: सुरैया और श्याम की आवाज़ों में शकील बदायूं की बोल, संगीत नौशाद अली का। आज अभिनेत्री और गायिका सुरैया को उनके जन्मदिवस पर हम याद कर रहे हैं।

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTA નીટ મેડિકલ પ્રવેશની પુનઃ પરીક્ષા માટેના પ્રવેશકાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર પર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત અને હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદી આજે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવામાં તેમના સમકક્ષ સ્લોવાક રોબર્ટ ફિકો સાથે વાતચીત કરશે.
1: બ્રાતિસ્લાવા પહોંચને પર સ્લોવાકિયા કે વિદેશ મંત્રી યુરાય બ્લાનારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી મોદી સ્લોવાક ગણરાજ્ય કી યાત્રા કરને વાલે પહેલે ભારતીય પ્રધાનમંત્રી હૈ. બ્રાતિસ્લાવા મેં મોજૂદ ભારતીય સમુદાય કે લોગોને ઉત્સાહપૂર્વક શ્રી મોદી કા સ્વાગત કિયા. પ્રધાનમંત્રી કે આગમન પર લુચનિકા એન્સામ્બલ કે સ્લોવાક સંગીતકારોને વંદે માતરમ કી પ્રસ્તુતિ દી. પ્રધાનમંત્રી મોદી કા આજ ઔપચારિક સ્વાગત કિયા જાયેગા. સ્મિતિ એમ પલ્લુરથી કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મેં મૃગ્નયની પાંડે.
0: આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઈલ અને રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનઃપુષ્ટ કરે છે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. આ 3 દિવસીય કાર્યક્રમમાં G7 સભ્યો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપિયન યુનિયન ભાગ લઈ રહ્યા છે. સભ્યો ઉપરાંત ફ્રાન્સે ભારત, બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા, દક્ષિણ કોરિયા, કતાર, સાઉદી અરેબિયા, સીરિયા, યુક્રેન અને યુએઈને આઉટરીચ પાર્ટનર કન્ટ્રી તરીકે આમંત્રણ આપ્યું છે. આ 13મી વખત હશે જ્યારે ભારત પાર્ટનર કન્ટ્રી તરીકે G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. G7 સમિટમાં પીએમ મોદીની ભાગીદારી વૈશ્વિક ભૂરાજ્ય નીતિમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે.
2: श्री जितेंद्र सिंह ने कहा है कि
3: की अध्यक्षता में आज से शुरू हो रहे शिखर सम्मेलन की रूपरेखा के अनुसार आज से शुरू हो रहे सत्रों के दौरान इस सम्मेलन में हिस्सा लेने वाले नेता भू राजनीतिक चुनौतियों, अंतर्राष्ट्रीय शांति और सुरक्षा, संतुलित आर्थिक विकास और प्रमुख वैश्विक संकटों पर गहन विचार विमर्श करेंगे. प्रधानमंत्री नरेंद्र मोदी कल आयोजित होने वाले आउटरीच सत्रों में हिस्सा लेंगे. इस शिखर सम्मेलन में भारत की भागीदारी प्रमुख वैश्विक मुद्दों पर चर्चा में योगदान देने के साथ साथ ग्लोबल साउथ की प्राथमिकताओं और उनकी चिंताओं को प्रमुखता से रेखांकित करने का एक बड़ा अवसर प्रदान करेगी. अंकित કુમાર, આકાશવાણી સમાચાર, એવીઆર ફ્રાન્સ.
0: નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે નીટ UG પુનઃ પરીક્ષા માટે પ્રવેશ કાર્ડની જાહેર કર્યા છે. ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પરથી તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. પુનઃ પરીક્ષા આ મહિનાની 21મી તારીખે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 અને 15 વાગ્યા સુધી યોજાવાની છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે શિલોંગની મુલાકાતે જશે. ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં માળખાગત વિકાસ અને કનેક્ટિવિટીના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી આજે શિલોંગના માઉકા સિયાંગમાં લારીતી પરફોર્મન્સ સેન્ટર ખાતે ઉત્તર પૂર્વ ભારત માળખાગત સમિટ અને પ્રદર્શન 2026નું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી મેઘાલયમાં 3,214 કરોડના રોકાણ સાથે 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ રોડ કનેક્ટિવિટીને મોટો વેગ આપશે, અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ સુધારશે અને મેઘાલય અને વ્યાપક ઉત્તર પૂર્વ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસમાં ફાળો આપશે. અમેરિકાને ઈરાને તેમના 107 દિવસના યુદ્ધનો અંત લાવવા એક કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે સોશિયલ ટ્રુથની જાહેરાત કરતા કહ્યું કે અમેરિકા ઈરાની બંદરો પર તેની નૌકાદળ નાકાબંધી સમાપ્ત કરશે. શાંતિ કરાર પર 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થયા પછી શુક્રવારે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું મુકાશે. તેમણે કહ્યું કે આ કરાર સમગ્ર ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા લાવશે. આ કરારમાં અમેરિકા અને ઈરાનને 60 દિવસની વિન્ડો દરમિયાન ઈરાનના પરમાણુ સંવર્ધન અને તેના અત્યંત સંવર્ધિત યુરેનિયમ નિકાલ પર વાટોઘાટો કરવા માટે કહેવામાં આવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને લશ્કરી કામગીરી આજ રાતથી કાયમી ધોરણે સમાપ્ત થઈ જશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8 થી 9 અબજ ડોલરથી વધીને લગભગ 40 થી 45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે આ વૃદ્ધિ નીતિગત સુધારાઓ, વધતી જતી ખાનગી ભાગીદારી અને ઝડપ

0: શક્તિ વિસ્તરતી નવીનતા ઇકોસિસ્ટમ દ્વારા પ્રેરિત છે.
1: શ્રી જીતેન્દ્ર સિંહને કહા હૈ કે સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ સ્વાસ્થ્ય, ગહન સમુદ્ર મિશન ઓર ગગનયાન જૈસી યોજનાઓને વિજ્ઞાન તથા નવાચાર કો ભારત કી વિકાસ યાત્રા કે કેન્દ્ર મે લા દિયા હૈ. ચંદ્રયાન 3 જૈસે અભિયાન ને અંતરિક્ષ વિજ્ઞાન કો જન જન કી રૂચિ કા વિષય બના દિયા હૈ. શ્રી સિંહને કહા કે ઇન ઉપલબ્ધિયો સે સ્વદેશી પ્રૌદ્યોગિકીઓ પર ભરોસા બઢા હૈ ઓર ભારત એક વિશ્વસનીય પ્રૌદ્યોગિકી સાઝેદાર કે રૂપ મે ઉભરા હૈ. સુપર્ણા સૈકિયા કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે જયા ભારતી.
0: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પાર્ટીના ધારાસભ્યોના બનાવટી સિગ્નેચર એટલે કે સહી કરવાના કેસમાં કથિત સંડોવણી બદલ 9 કલાકથી વધુ સમયની પૂછપરછ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ ગઈકાલે ભવાની ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય કુણાલ ઘોષ અને અભિષેક બેનર્જીની રૂબરૂ પૂછપરછ કરી હતી. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે બર્મિંગહામના એજબિસ્ટેનમાં ગ્રુપ એ ક્રિકેટમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે પાકિસ્તાનને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાન 17 ઓવરમાં 106 રન જ બનાવી શક્યું. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 19મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ MIFF આજથી શરૂ થશે. મુંબઈના રવિન્દ્ર નાટ્ય મંદિર ખાતે ફિલ્મોનું પ્રદર્શન સવારથી શરૂ થશે. આ વર્ષે સ્પર્ધા વિભાગમાં 144 ફિલ્મોનો સમાવેશ થાય છે, જેમાં 52 આંતરરાષ્ટ્રીય અને 92 રાષ્ટ્રીય એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. 13 દેશના અનેક ફિલ્મ નિર્માતાઓની ફિલ્મ અહીં દર્શાવવામાં આવશે, જ્યારે બિન સ્પર્ધા વિભાગમાં કુલ 202 ફિલ્મો દર્શાવવામાં આવશે, જેમાં 106 આંતરરાષ્ટ્રીય ટાઇટલ અને 46 ભાગ લેનાર દેશોની 96 રાષ્ટ્રીય ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિફા વર્લ્ડ કપ 2026ના ચોથા દિવસે અમેરિકાના હ્યુટન ખાતે ગ્રુપ ઈમાં જર્મનીએ કુરાકા વચ્ચેની મેચમાં 7-1થી જીતી લીધી છે. અન્ય એક મેચમાં ડલાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ્સ જાપાનની મેચમાં નેધરલેન્ડ્સે 2 અને જાપાને 2 મેચ સાથે ડ્રો રહી હતી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
2: આજે અખબારોમાં વિવિધ સમાચાર વાંચવા મળી રહ્યા છે. સંદેશ લખે છે કે ભારતમાં સ્ટાર્ટઅપ્સ પરિવર્તનનો ક્રાંતિકારી તબક્કો, મોદી. ગુજરાત સમાચારે લખ્યું છે કે યુએસ ભારતીય જહાજ પર જ હુમલા કરે છે, એ વધુ એકનું મોત. દિવ્ય ભાસ્કર લખે છે કે ભારત અને ફ્રાન્સ બનાવી શકે છે એઆઈનું ઓપન સોર્સ મોડેલ. નવગુજરાત સમય લખે છે કે હોર્મુઝમાં મુક્ત સુરક્ષિત પરિવહન બહાલ કરો, મોદી મેક્રોન. અને ફૂલછાબ લખે છે કે હોર્મુઝ ખુલશે, છૂટા થશે ઈરાનના અટવાયેલા $25 અબજ. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો આજે નવી ઉદ્યોગ નીતિ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2027 પહેલા નીતિગત મેગા બ્લુપ્રિન્ટ રજૂ થશે અને મેટ્રીમોનિયલ સાઇટ પર નકલી પ્રોફાઇલ બનાવી 20 મહિલાઓને ફસાવી 8000 વિડીયો મળ્યા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાના તેમના સમકક્ષ રોબર્ટ ફિકો સાથે આજે વાતચીત કરશે. 52મી G7 સમિટ આજથી ફ્રાન્સના એવિયન ખાતે શરૂ થશે. પ્રધાનમંત્રી આવતીકાલે આઉટરીચ સત્રોમાં ભાગ લેશે. NTAA NEET મીટ મેડિકલ પ્રવેશની પુનઃપરીક્ષા માટેના પ્રવેશ કાર્ડ જાહેર કર્યા. અમેરિકા અને ઈરાને યુદ્ધનો અંત લાવવાના કરાર સંમતિ સંધાઈ હોવાની ટ્રમ્પની જાહેરાત. હોર્મુઝ ખુલવાનો માર્ગ મોકળો. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું. અને 19મો મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજથી શરૂ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: Mitro Akashvani che અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર। સવારના 8:30 થઈ છે, સમય છે જરૂખામાં આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે જાણી લેવાનું।

અત્યારે જરૂખા અને પ્રાદેશિક સમાચાર બાદ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક. સવારે 9:30 અને રાત્રે 9:30 રજૂ થશે આજ કે ફનકાર કાર્યક્રમ, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી અને ગાયિકા સુરૈયા પર. સવારે 9:55 સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા, જ્યારે 10:10 માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે લઈને આવશે વિશાખા મોરે. 11:00 ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર માણશો, જે રજૂ કરશે નેહા. 12:00 સાંભળશો સમાચાર, જ્યારે 12:05 સજાવીશું આ દુઃખી મહેફિલ. ત્યારબાદ 1:00 કરીશું સુરીલા સફર, જ્યારે 2:00 સમય રહેશે ત્રિવેણીનો અને 2:35 માણશું સદાબહાર નગમે.

બપોરે 3 વાગ્યાનો સમય છે સખી સહેલીનો, જેમાં આજે વિશ્વ બુઝુર્ગ દિવસ, કથાસુધા આભૂષણ ભાગ 3, સોશિયલ મીડિયા કે વાદ વિવાદ, સમય કી બરબાદી, ઉત્તર પ્રદેશ કા મખન, મલાઈ વેરમી પૂરી આ વિષય પર વાતચીત સાંભળી શકશો. જ્યારે બપોરે 4 વાગે સાંભળશો સેહતનામા કાર્યક્રમમાં યોગ શિક્ષક શારદા અગ્રવાલ સાથે રાજેન્દ્ર ત્રિપાઠીની વાતચીત. ત્યારબાદ સાંજે 5 વાગ્યાથી છાયાગીત કાર્યક્રમ પુનઃ પ્રસારણ અને સાંજે 5:30 તરાને નયે પુરાને કાર્યક્રમ માણી શકશો. સાંજે 6:05 કરીશું ગુજરાત જમાનાની સુરીલી સફર. જ્યારે સાંજે 7 વાગ્યાથી માણશો જયમાલા કાર્યક્રમ. ત્યારબાદ સાંજે 7:45 એકી ફિલ્મ સેમાં આજે ફિલ્મ તેરે ઘર કે સામનેના ગીતો માણી શકશો. રાત્રે 8 કલાકે હવામહેલમાં માણશો જલકી નીમ હકીમ, જેના લેખક છે રાજકુમાર વોલ્ટર અને નિર્દેશક ગોપાલ સક્સેના.

0: રાત્રે 8 વાગ્યાને 15 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે રાત્રે 9 વાગ્યાને 10 મિનિટથી માણી શકશો કાર્યક્રમ આપકે લીએ, જ્યારે ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ છાયા ગીત, જે પ્રસ્તુત કરશે રાઘવેન્દ્ર નેગી. રાત્રે 10 વાગ્યાને 30 મિનિટથી કાર્યક્રમ ઢલતી જાહેરાત માણી શકશો, જ્યારે ત્યારબાદ રાત્રે 11 કલાકથી માણી શકશો કાર્યક્રમ રંગ તરંગ. તો મિત્રો, આ હતા આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.
2: સંઘવી દ્વારા રાજ્યના નવા

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર વિગતવાર. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી ઔદ્યોગિક નીતિ 2026નું આજે અનાવરણ થશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે. નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. આગામી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, એમએસએમઈ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી. શ્રી પટેલે આ જનસંપર્ક દરમિયાન મહેસાણાના શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓની રૂબરૂ મુલાકાત લીધી. વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના નિવાસસ્થાને પહોંચી મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રા અને જનકલ્યાણની યોજનાઓ અંગે ચર્ચા કરી. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસના કાર્યો થઈ રહ્યા છે, જેમાં તાપી જિલ્લાના વડામથક વ્યારાનગરમાં પણ અનેક વિકાસ કાર્યો થયા છે. વિકાસપથ અંતર્ગત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોના નિરીક્ષણ અર્થે કેબિનેટ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યકક્ષાના મંત્રી, ધારાસભ્ય અને અન્ય હોદ્દેદારો દ્વારા વ્યારાના વિવિધ વિસ્તારોમાં થયેલ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યમંત્રી નરેશ પટેલે કહ્યું કે નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે.
1: ઓડિટોરિયમની અંદર જે રીતેનો રિનોવેટ થયા પછી 600 થી પણ વધારે સિટિંગ સાથેનો હોલ ઉપલબ્ધ હોવાના કારણે એ પછી પ્રાઇવેટ કાર્ય થતા હશે કે સરકારના કોઈ કાર્ય થતા હશે એમાં પૂરેપૂરો સારી રીતે એનો ઉપયોગ થાય છે. વ્યારાની અંદર ખૂબ સારી આ સુવિધા ઉપલબ્ધ થઈ છે. મને વિશ્વાસ છે કે જે રીતે ઓડિટોરિયમ થયો છે એ જ રીતે બધા જ કામો ખૂબ સારી રીતે થયા હશે.
0: ડાંગ જિલ્લામાં પણ 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત નાયબ મુખ્યદંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પ્રગતિ પથયાત્રાનું આયોજન કરાયું. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો અને જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. અમરેલી જિલ્લામાં પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, જેમાં જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો, સ્થળો અને જાહેર સુવિધા કેન્દ્રોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ગુજરાત અને રાજસ્થાનના લોકોને ટૂંક સમયમાં એક નવી રેલ સેવાની ભેટ મળવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં અમદાવાદ બિકાનેર એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ નવી રેલ સેવા અમદાવાદ અને બિકાનેર વચ્ચે સીધી, ઝડપી અને સુવિધાજનક રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. આ નવી એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ ભારતના 2 મહત્વપૂર્ણ પ્રવાસન ક્ષેત્રોને પરસ્પર જોડશે. હવે ગુજરાતના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ, મોઢેરા સૂર્યમંદિર, પાટણની રાણીની વાવ અને અમદાવાદની સમૃદ્ધ વારસાગત સંસ્કૃતિનો આનંદ માણવો હોય કે રાજસ્થાનના ભવ્ય જૂનાગઢ કિલ્લો, કરણી માતા મંદિર, લાલગઢ પેલેસ તેમજ બિકાનેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને રણપ્રદેશના પર્યટનનો અનુભવ કરવો હોય તો આ નવી એક્સપ્રેસ ટ્રેન મુસાફરોને સુવિધાજનક અને સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ બાદ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું કે પવનની દિશા દક્ષિણ પશ્ચિમની રહેવાની સંભાવના છે અને રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે, જેમાં વિલંબ થઈ રહ્યો છે.
2: आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट टाइम है उसमें गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों के लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ airnews_abid ફોલો કરશો. વલસાડ જિલ્લામાં ગાંજાના ગેરકાયદેસર વેપાર માટે સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વલસાડ સિટી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી

0: વખતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા. સ્મૃતિ મંધાનાએ 44 બોલમાં 68 રન બનાવીને સૌથી વધુ રન બનાવ્યા. અગાઉ દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. દિવસના બીજા મુકાબલામાં બાંગ્લાદેશે નેધરલેન્ડ પર 6 વિકેટથી વિજય મેળવ્યો. બેટિંગ કરવાનો નિર્ણય લેતા નેધરલેન્ડ્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 138 રન બનાવ્યા. જવાબમાં બાંગ્લાદેશે 19.1 ઓવરમાં 4 વિકેટે 141 રન બનાવીને આરામથી લક્ષ્યનો પીછો કર્યો. જુઈરિયા ફરદોસને 33 બોલમાં 50 રનની મેચ વિનિંગ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. આ એક મહિના સુધી ચાલનારી ટુર્નામેન્ટ સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહી છે અને ફાઇનલ મેચ 5 જુલાઈએ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સે જામનગરના સહયોગથી પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનિક વૃક્ષોના બીજનો ઉપયોગ કરીને 12,000થી વધુ સીડ બોલ તૈયાર કર્યા છે, જે ચોમાસા દરમિયાન વાવેતર માટે વન વિભાગને સોંપવામાં આવશે તેમ જામનગરના ગિરીશ સરવૈયાએ જણાવ્યું હતું.
1: કે જો હરિયાલી ક્રાંતિ કા જો વિચાર હે ઉસમે ભી હમ સહભાગી હોવે ઇસલિયે હમ લોગ 12 સાલ કે તહત હમ 12,000 સીડ્સ બોલ બના રહે હૈ. તો એ સીડ્સ બોલ કે અંદર હમ અલગ અલગ પેડ કે જો બીજ આતે હૈ વો બીજ લેકે ઉસમે મિટ્ટી ઓર ખાતર મિલા કે ઉસકે લડ્ડુ કે જૈસે હમ બનાયેંગે વન વિભાગ યાની કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કો દેંગે ઓર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જો હૈ વો બારિશ સે પહેલે જહાં ભી ખુલ્લી જગહ હોગી જી વહાં પર યે બોલ વો ડાલ દેંગે. યે બોલ ડાલને કે બાદ જબ બારિશ હોગી તો યે બારિશ મે યે બોલ અપને આપ ઇસમે સે જો બીજ નીકળેંગે ઓર અપને આપ ઇસમે સે પેડ બન જાયેંગે.
0: પ્રથમ જ્યોતિર્લિંગ ગીર સોમનાથ ખાતે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિદિન 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. આજે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાવતી થઈ રહી છે ત્યારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની સુદૃઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગઈકાલે જામનગરમાં તળાવ નજીક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. જામનગરની તમામ લાયન્સ ક્લબ તેમજ જામનગરની તમામ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા શહેરની જામનગર વોલિયન્ટ્રી બ્લડ બેંકને સાથે રાખીને શહેરના પ્રસિદ્ધ રણમલ તળાવ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાની ઐતિહાસિક અને પ્રાચીન નગરી વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓને બરખાસ્ત કરી ચેરિટી કમિશનરની વહીવટીદાર તરીકે નિમણૂક કરવામાં આવી. હવે આગામી 6 મહિનામાં ચૂંટણી દ્વારા મંદિરના નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉદ્યોગોને વધુ વેગવંતુ બનાવવા રાજ્ય સરકાર આજે નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરશે. 12 વર્ષ વિકાસના વિશ્વાસના જનકલ્યાણના અભિયાન અંતર્ગત મહેસાણામાં નાગરિકો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો. ગુજરાત અને રાજસ્થાનને જોડતી અમદાવાદ બિકાનેર ટ્રેનનો આરંભ થશે. રાજ્યમાં આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા અને આઈસીસી મહિલા વિશ્વકપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
2: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
3: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ 0 થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: आपको पता है दुनिया के 56% डिजिटल लेन देन कहाँ होते हैं? हमारे भारत में. दुनिया में सबसे सस्ती इंटरनेट दरें कहाँ हैं? हमारे भारत में. स्मार्टफोन एक्सपोर्ट में अग्रणी कौन है? हमारा भारत. प्राउड टू बी एन इंडियन.
5: अनुसंधान से आत्मनिर्भरता, साइंस फॉर सेल्फ रिलायंस, आज ये हमारा मंत्र बन चुका है.
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
2: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 MHz
0: आकाशवाणी છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓન્લી ઓન 101.1 FM. અને હવે સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
2: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
3: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
4: નમસ્તે શ્રોતાઓ.
3: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
4: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી. તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
3: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
4: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેસ વાપરી નહીં શકે.
3: બરાબર.
4: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરીએ છીએ.
3: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
5: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
4: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે. તેને ક્લિક કરતા જ સામેવાળા પાત્રને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે. તમારી ઓળખ ગોપનીય રહેશે.
3: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
4: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
3: અચ્છા.
4: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે. એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
3: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે સમજાવશો?
4: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
3: અચ્છા.
4: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિ રવિમાં મીટિંગ ગોઠવીએ.
3: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
4: અમને સાંભળવા માટે સૌનો આભાર.
5: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર 1800-267-7991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
0: મિત્રો, આ હતો પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. સ્ટુડિયોની ઘડિયાળ અત્યારે બતાવી રહી છે 10:15 સમય, અને આ સમય છે તમારા મનની વાતો અને મનપસંદ ફિલ્મી ગીતોને માણવાનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગમાં, જે આજે રજૂ કરશે વિશાખા મોરે.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: तमारी वातो तमारा आवाज मा
2: नंबर डायल करो एटली जवार मा
1: हो बहार के घर मा
2: रहशे सूरत एफएम तमारा दिल मा
1: कॉल करो
2: रेकॉर्डिंग माटे दर रविवारे सवारे 9 થી 1 વાગ્યા दरम्यान
1: 0261-22-36209
2: 0261-22-36209 पर।
3: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 MHz सूरत एफएम।
4: हेलो
5: हेलो
4: यस सूरत एफएम स्पीकिंग।
5: हेलो मैं मुकेश बोलू मैडम। बात है ना थी।
4: बोलो बोलो मुकेश।
5: गायन सांभळवू छे मैडम।
4: क्यूँ गीत सांभळवू छे?
5: विनोद खन्ना लो ने सी देवा आते बिलू गायन छे ना लगी याद सावन।
4: बोलो मुकेश भाई शू करो आप?
5: मारू तो काम छे जरी नु काम छे।
4: ओके पार्ट टाइम नहीं पण फुल टाइम काम जरी नु छे।
5: ने फुल टाइम रेडियो भी छे एफएम भी सांभळजो।
4: રેડિયો સાંભળો છો એટલે જરીનું કામ ફાસ્ટ થાય છે તમારું। જરીના કામ સિવાય તમને શું વધારે કરવાનું ગમે?
5: જો ભી ઘરનું કામ ભી કરવું પડે ને।
4: ઘરનું કામ કરો છો
5: એટલે બરોબર સામાન લાવો ને ઘરનું બધી જવાબદારી આપના ઉપર એટલે।
4: અરે વાહ એટલે તમારા પત્નીને મદદ કરો છો તમે? તો કપડાં ધોવામાં મદદ કરો છો?
5: ના ના ભાઈ એ કામ આપતો નહીં એટલે મશીન આપેલું જેના માટે રહીને।
4: રસોઈ બનાવવામાં મદદ કરો છો?
5: ના ના એ ભી નહીં કરવાનું।
4: એટલે માર્કેટમાંથી સામાન લઈ આવવાનું કામ કરો છો? ઓકે ચલો એ કામ પણ બહુ મહત્વનું છે। શાક કોના પસંદ નહીં આવે, તમારા કે પછી એમના?
5: મારા પસંદ નહીં આવે।
4: ક્યાં વાત હે,
5: એના ખબર છે બચ્ચી જે લોગ ને એક પેજ જે બની જાય એટલે બની જાય વાત થાય ને આમ તેમ નહીં થાય।
4: એટલે મને એવું લાગે છે કે તમારા ઘરમાં તમારું વધારે ચાલે છે।
5: મારું ચાલે।
4: કોણ કોણ છે પરિવારમાં?
5: હું છે, મારી વાઈફ છે, મારા બે છોકરા છોકરી છે, મમ્મી પપ્પા એસપાર થઈ ગયા।
4: ઓકે તો મુકેશભાઈ સાંભળતા રહેજો સુરત એફએમ।

0: हेलो,
1: हेलो।
0: यस,
1: हाँ सूरज है तो
0: सूरत एफएम स्पीकिंग। कौन बोलो छो?
1: मैं राजू भाई बोलू।
0: राजू भाई केवा के
1: गुजरात
0: बोलो। राजू भाई शू करो?
1: हाँ जरी नु काम करिए दिन भर
0: बोलो नवा जूनी।
1: मतलब अमे छे ने लव मा करेलू।
0: हाँ,
1: हाँ
0: लव मा शू करेलू?
1: लव मा प्यार करेलू
0: लव मा लगन करेलू एम? तमार लव मैरिज
1: एम
0: छे? ओके okay. तमारा लव मैरिज छे तो तमने क्या मळ्या था तमारा वाइफ पहली बार?
1: पहली बार हमने मले ला डांडिया चलता ना डिस्को डांडिया
0: ओके
1: पहला डांडिया चलता राम फाम भी रमे कोई हम गोल ग्राउंड में रमे एवं कोई
0: हाँ
1: चालू अच्छा दूरिया चालू नहीं गया
0: बराबर
1: अंजा पहला क्या बने डांडिया बहुत वाक्का था तेमा
0: ओके
1: मने भी एक डांडियो वाजी गेलू जेमनो अपनो माथा मा
0: अच्छा
1: पहला मारी ना अंबाम भी जोवाई ने
0: बराबर
1: हाँ तेमा वाजी गेलू एटला डांडिया बंद थी गया ढोलिया चालू रहेगा बार हाथ मारता थी गया
0: એટલે તમારા પ્રેમની શરૂઆત નવરાત્રિમાં થઈ?
1: નવરાત્રી માં
0: તમે તરત જ કહી દીધું તું એમને?
1: નહીં થોડાક દિવસ લંબાઈ ગયેલા પણ
0: હા
1: તરત ને તરત નહીં એટલે અમે છે ને દાંડિયા રમીએ ને તો
0: હા
1: મેં ફેમસ હતો એમાં ત્યારે
0: ઓકે
1: ઇનામ બી મળેલું છે આખી
0: અચ્છા
1: નાઇટ રમવાનો છેલ્લે દિવસે
0: હા
1: સવાર પડતા જેનો જે માર્ક આવે ને તે હિસાબે ઇનામ મળે તો આપનો પહેલો નંબર આવેલો
0: ઓકે
1: હા દાંડિયા માં એ સમય પર
0: એટલે તમારા મિસિસ ફિદા થઈ ગયા તમારા પર
1: હા
0: એમ ને?
1: સીધા થઈ ગયા આપને રમીએ તો એ રમે આપને નીકળી જતો એ બી નીકળી જાય
0: અચ્છા
1: હા એક વાર તો ડાઉટ લાગી ગયેલો મને બી
0: લગન માટે કોણે પૂછ્યું? તમે પૂછ્યું કે એમણે તમને પૂછ્યું?
1: ને એટલે એમાં શું થયું કે એમના ભાઈ છે નાંગલા હતા ને એટલે મારા એમના કરતા એમને છે ને મારા સસરા ને છે ને આત્મા એ હતું પેરાલિક થઈ ગયેલી
0: ઓકે
1: ને એ લોકો 5 બહેન હતા
0: અચ્છા
1: ને એક છેલ્લા ભાઈ તમારા છેલ્લી એ મારી હતા લક્ષ્મીજી કરીને
0: ઓકે
1: હા તેમના ભાઈ ને છે ને આવા પપ્પા થી કામ નહીં થાય ને 5 દિનો ને તો પછી એમના ભાઈ ને મારે ત્યાં નોકરી પર લઈ ગયેલો
0: ઓકે
1: ના પપ્પા જ દીધેલું તેમાં બિચારા આગાડી વધારો સેટ કરીને ને આપને કોઈ જાતનું કોઈ વેતન નહીં
0: બરાબર
1: એમના ઘર વાળા ને બધા ને મારા સ્વભાવ ભાઈમો અમે જલામ ના ભગત છે આપણે જલામ બાપ ને બહુ માનીએ
0: અચ્છા
1: હા એટલે અમારા કકડા બી જલામ ને બહુ માને એ બી રાતે 1-2 વાગે આવે આરતી બધું પતે એટલે છોકરા હારો છે એના આવું બધું કઈ ખબર પડી એના પછી મેરેજ થયા
0: વાહ વાહ વાહ કેટલા વર્ષ થયા આજે તમારા મેરેજ ને?
1: મારા મેરેજ ને લગભગ 35-36 વર્ષ થઈ ગયા
0: વાહ વાહ ચાલો સરસ તો તમે તમારી જવાબદારીઓ એકદમ સારી રીતે પાર પાડી છે અને હવે પણ તમે સારી રીતે પાર પાડશો જ અને રાજુભાઈ તમારા માટે ને તમારા પત્ની લક્ષ્મી માટે આપણે આ ગીત પ્લે કરીએ ઓકે ને સાંભળતા રહેજો સુરત એફએમ
1: હા

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: जी दर्शन थू।
3: हेलो, नमस्कार मैडम।
4: नमस्कार, सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
3: हाँ, सूरत एफएम स्पीकिंग, महेश भाई बोलो, अम्बा तड़ाव।
4: अम्बा तड़ाव क्या आवियो?
3: वडोदरा जिलो सावली तालुको।
4: बोलो बोलो।
3: बस केम छो मैडम, सब मजा मा?
4: हाँ, एकदम फर्स्ट क्लास मजा मा। तमे मजा मा के नहीं?
3: वरसाद
4: जेवु वातावरण नथी, थोड़ी गर्मी छे।
3: गर्मी बहु सख्त पड़े छे।
4: हाँ, बफारो छे, बफारो।
3: હા, બપોર અને ગરમી અરે 40-42 અડી જાય છે।
4: હા, એ જ ને, વધારે પડતી, જયારે વરસાદ પડશે ને તે ધમ ધમાટ આવશે।
3: થોડા દિવસ ના સારું બધું, કોઈ પણ બાજરી થઈ ગયો તો લઈ લે ને।
4: હા, એ વાત સાચી। જો તમે ખેડૂત છો એટલે?
3: હા, અમે ખેડૂત છીએ।
4: ઓકે, એટલે અત્યારે બાજરી છે ખેતીમાં?
3: બાજરી અમારો પાક લઈ લે તો, પણ આપણે બીજા પોઈન્ટ રહી ગયો તો અમને
4: બરાબર। ના ના, સાચી વાત છે। જો વિચાર બી એવો કરવો જોઈએ સારો બીજાના માટે, કે ભાઈ મારું લેવાઈ ગયું છે, બીજાનું લેવાય જાય ત્યાં સુધી જરા ખાચવી રાખજે એમ। સાચી વાત છે, હંમેશા બીજાનું વિચારવું તો પડે જ,
3: મહેનત મજૂરી ખર્ચો કર્યો હોય
4: બરાબર,
3: અને એને છેલ્લે દિવસે હાથમાં ના આવે તો એને કેટલો જીવ ભરે।
4: સાચી વાત છે,
3: વર્ષ બાજરી જ ખાવાની।
4: ઓકે, એવું છે, મુખ્ય ખોરાક તમારો બાજરી છે, એટલે આજે તમે બાજરી અત્યારે જે પાક લઈ લીધો છે એ તમે બહાર કસે નથી આપતા?
3: ના, વેચવાની નહીં અમારે કોઈને નહીં।
4: અચ્છા, તમારા પોતાના માટે તમે કરી છે?
3: હા, પોતાના માટે, આપણે વધારે નહીં કરવાની, ભેગું ભેગું કરે ને આપણે થઈ રહે, એટલું આપણે ભેંસોને ઘાસ સારું થઈ રહે, અને આપણો ના જ થઈ રહે।
4: બોલો મહેશભાઈ, કયું ગીત સાંભળવું છે આપને?
3: આજે અમારે બરે એન્થોની નું સાહેબ, શેરડીવાલા સાઈ બાબા।
4: ચાલો તો મજા કરો તમે, અને આ ગીત સાંભળો શેરડીવાલા સાઈ બાબાનું।
3: હા, આવજો મેડમ।
4: ઓકે, આવજો અને સાંભળતા રહેજો સુરત એફએમ।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: હેલો.
4: હા બોલો, કોણ બોલો છો?
3: પ્રભાબેન બોલું છું.
4: કેમ છો પ્રભાબેન?
3: સારું છે.
4: શું કરો છો
3: અત્યારે? રસોઈ બનાવવાની છે.
4: શું બનાવ્યું છે આજે રસોઈમાં?
3: આજે રસોઈમાં સબ્જી વાલો ભાત, ચિંદોળા, રોટલી, મગ બધું બનાવવાના. છોકરાને અપાસ એટલે.
4: અચ્છા,
3: મીઠું બધું બનાવીએ
4: એવું છે. ઓકે, પ્રભાબેન ને શું કરવાનું ગમે રસોઈ સિવાય?
3: હવે રીતાએ કરી દીધા છે હવે નોકરીમાં, એટલે હવે ઘરમાં બેસીને રસોઈ પાણી કરીને ખવડાવીએ છોકરાઓને.
4: અરે વાહ, ચાલો સરસ. એટલે તમે હજુ સુધી કામ કરતા હતા?
3: હા, કામ તો કરવાનું જ ને.
4: શું કામ કરતા હતા?
3: જરી મશીનમાં કામ કરતા હતા.
4: ઓકે, હવે ત્યાંથી તમને રિટાયરમેન્ટ આવી ગયું?
3: આપી દીધું.
4: ઓકે, તમે આપી દીધું કે એમણે આપ્યું?
3: ના, એમણે આપી.
4: બરાબર, એટલે ઉંમર થઈ ગઈ છે તમારી એમ?
3: ના રે, કોઈ ઉંમર નથી.
4: કેટલા વર્ષના થયા?
3: 55.
4: અચ્છા, 55. હજુ તો બહુ નાના છો તમે. એમ ને,
3: પગ બી ઘૂંટણ બી દુખે ને. છોકરાઓ ઇન્ટર બેસીને તમે રસોઈ કરો.
4: બરાબર છે. બોલો પ્રભાબેન, બાકી બધું મજામાં ને?
3: હા, મજામાં. મારા બે છોકરા છે, કિશન દિવ્યેશ ને એક બહુ છે વર્ષા. બેગમપા રાના શેરી માંથી બોલીએ.
4: તો હવે પ્રભાબેન ને ગીત કયું સાંભળવું છે?
3: જોની જોની મેરા નામ, પેલું જોની નું ગાયન છે ને, હેમા માલિની ગાયન ને, તોય મેરા ચામરુ થા કાહે મેરા ભાગ ફૂટા.
4: ચાલો તો પ્રભાબેન, તમે સાંભળતા રહેજો સુરત FM.
3: હા,
4: આવજો.
5: ગોર સે સુનો રેખા, મંદિર સે એક મીલ દૂર જગા મેં તુમ્હે ઉતાર દિયા જાય, વહાં સે પૈદલ તુમ મંદિર તક જાઓગી. કોઈ પૂછેગા તો કહોગી કે ભટકતી હુઈ જોગન હો, દર્શન કે લિયે આઈ હો.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: સુરત એફએમ?
2: હા, સુરત એફએમ સ્પીકિંગ.
1: હવે મારે ગીત મુકાવવું છે.
2: કયું ગીત મુકાવવું છે?
1: ચોનો ટુ પેલા એમનો છે, તારે જમી પર.
2: યસ, ઓફ કોર્સ.
1: બસ તેમનું મૂકી દેજો. નીલમ કતારગામ થી બોલું, વાસીવાળા. બે છોકરાઓ છે, એક નામ દિવ્યા છે, એક નામ આયુષ છે.
2: ઓકે, પણ નીલમ બેન, તમે છોકરાઓ માટે ગીત મુકાવ્યું એટલે તમારા છોકરાઓ સ્કૂલે જવાના છે એટલા માટે?
1: હા, મારા છોકરાઓ કાલે, એક નાનો છે, 5 વર્ષનો છોકરો છે, 16 વર્ષની 12માં છોકરી ગઈ છે, સિનિયરમાં. એટલે
2: નીલમબેનને પોતાના છોકરાઓ માટે આ ગીત મુકાવવું છે? એટલે આખું મે વેકેશન એ લોકોએ ધમાલ મચાવી હશે.
1: હા, એકદમ ધમાલ કરી છે.
2: અને આવતીકાલથી હવે સ્કૂલ ચાલુ થવાની, એટલે નીલમબેનને શાંતિ.
1: શાંતિ નહીં, પણ હવે એ લોકોને નાસ્તો બધું બનાવી આપવું પડે ને.
2: હવે
1: સ્કૂલમાં સૂકો નાસ્તો ચાલે નહીં, શાક રોટલી એવું બધું આપવું પડે.
2: એ વાત સાચી.
1: હવે હેલ્ધી નાસ્તો માંગે છે, ત્યાં હવે સૂકો નાસ્તો છોકરાઓને પછી એ નહીં થાય, એટલે કે હેલ્ધી નાસ્તો મૂકો. કોઈ વખત કઈ રાઈસ છે, પછી આ આપણે મગ ચણાનું સલાડ છે, ટાઈપનું બધું બનાવી આપવું પડે એમ.
2: અને નીલમબેન, એ લોકોને હેલ્ધી નાસ્તો આપવા માટે છે ને આપણે આપણું મગજ પણ કસવું પડે.
1: હા હા, એટલે હું શું કરું, અમુક વખતે રોટલીમાં પેલી કોબીજ ને બધું નાખીને ફ્રેન્કી જેવું બનાવી આપું, એટલે પેલું એ લોકોને ખાવા માટે પણ આસાની પડે એમ. નાનો છોકરા ને હવે છે ને ભણવા માટે બહુ એ છે, આમ તો હવે કાલે પહેલ સ્કૂલે જશે એ પ્રોબ્લેમ છે મને બી. પોણા બે મહિના સુધી તો ઘરે વેકેશન માં જ રહીમો છે.
2: બરાબર,
1: નથી કઈ એને ચોપડી પકડી કે નથી કશું જ નહીં એમ.
2: ઓકે, એટલે થોડી તકલીફ તો રહેવાની જ છે એમ ને.
1: હા
2: હા હા, કઈ નહીં, પણ મન ભારી કરીને એને મોકલી આપજો.
1: વિશાખાબેન મોડે એમ ને?
2: હા
1: હા, ચાલો ઠીક છે.
2: તો ચલો નીલમબેન, તમને ઓલ ધ બેસ્ટ કે તમારા છોકરાની કાલે સ્કૂલ ચાલુ થાય છે. ઓકે, તો સાંભળતા રહેજો સુરત એફએમ.

0: सूरत एफएम पर तो गुजरा हुआ जमाना आता है बार बार। थई जाओ सवार सुरीला समयनी पाखो पर, करिए गुजरा हुआ जमाना नी सुरीली सफर।
1: सोमवार थी शुक्रवार
0: सांजे 6 कलाके
2: ऑन सूरत एफएम 101.1 तेमज न्यूज ऑन एयर मोबाइल ऐप पर उपलब्ध।
3: जो चाहूं एक पल में कर दिखाऊं, मैं जादूगर ऐसा जो किसी से हार ना मानूं।
4: अच्छा तो घुमाइए छड़ी और करिए कुछ ऐसा, मैं घूमूं पूरी दुनिया पर ना हो मेरा रेडियो मुझसे दूर।
3: बस इतनी सी बात, तो निकालिए अपना मोबाइल और जो कहता हूँ वो करिए हुजूर।
4: ये लो आ गया मोबाइल हाथ में,
3: एंड्रॉइड या iOS प्लेटफॉर्म से करिए डाउनलोड न्यूज ऑन एयर मोबाइल ऐप और अब देखिए जादू। सिर्फ लाइव रेडियो ही नहीं, एक ही ऐप में आपको मिलेगा लाइव टीवी, न्यूज, एंटरटेनमेंट और इन्फॉर्मेशन भी।
4: वाह ये तो कमाल का मोबाइल ऐप है।
3: प्रसार भारती नेटवर्क, अब कहीं भी कभी भी आपके मोबाइल स्क्रीन पर।
4: तो आनंद लीजिए विविध भारती सूरत के कार्यक्रमों का
3: न्यूज ऑन एयर मोबाइल ऐप पर।
5: हेलो
6: हेलो
5: यस सूरत एफएम स्पीकिंग।
6: તમારો અવાજ નહીં સંભળાય?
5: મને તો સંભળાય છે તમારો અવાજ।
6: હવે સંભળાયો
5: હરીભાઈ, એકદમ મજામાં, તમે કેમ છો?
6: બસ મજામાં,
5: શું ચાલે છે નવા જૂની?
6: બસ કઈ શાંતિ, એટલે ગીત સાંભળવું છે તમારી પસંદગીની, સંભળાય?
5: બોલો હરીભાઈ, બીજું શું ચાલે છે?
6: બસ કઈ નહીં
5: શાંતિ। નાસ્તા પાણી થઈ ગયા?
6: થઈ ગયા થઈ ગયા।
5: શું ખાધું? નાસ્તો ઘરે પણ બનાવાય, તો ડાયરેક્ટ જમી લેવાના એમ?
6: હા,
5: તો જમવામાં શું બનાવવાના છે આજે?
6: એટલે
5: કોઈ દિવસ ડિમાન્ડ નહીં કરતા? ઓહો હો, શું વાત છે યાર, શું નામ છે કાકીનું?
6: લક્ષ્મીબેન।
5: લક્ષ્મીબેન ના હાથનું બધું જ ભાવે એમ ને?
6: બધું જ ભાવે, એ લોકો જે બનાવે તો ચાલે આપણને।
5: અરે વાહ વાહ, એટલે
6: ભાણા પર બેઠા પછી
5: મારી પસંદનું કોઈ બી ગીત મૂકી દઉં તો હું પ્લે કરી દઉં તમારા માટે ગીત? ચાલો તો આપણે સાંભળીએ।

હેલો ફ્રેન્ડ્સ, આજે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં તમે જે ગીતો માણ્યા તેની ડિટેલ્સ આ પ્રમાણે છે. પહેલું ગીત તમે માણ્યું છોટે તેરા બર્થડે આયા, ક્રાંતિવીર મૂવીથી, અનુષ્કા મનચંદા, મીકા સિંહ હાર્ડ કોર અને ઋષિકેશના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય સચિન જીગર એન્ડ લિરિક્સ સમીર. ત્યારબાદ તમે ગીત માણ્યું લગી આજ સાવન કી, ચાંદની મૂવીથી, સુરેશ

0: વાડકર અને અનુપમા દેશપાંડેના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય શિવ હરી એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. ત્રીજું ગીત તમે માણ્યું આહિસ્તા, લૈલા મજનુ મૂવીથી અરિજિત સિંગ અને જોનિતા ગાંધીના અવાજમાં, નીલાદ્રી કુમારનું સંગીત અને ઇરશાદ કામિલની શબ્દરચના. ચોથું ગીત તમે એન્જોય કર્યું શેરડીવાલે સાઈબાબા, અમર અકબર એન્થોની, મોહમ્મદ રફી અને સાથીદારોનો અવાજ, મ્યુઝિક કમ્પોઝ બાય કલ્યાણજી આનંદજી એન્ડ લિરિક્સ અંજાન. પાંચમું ગીત તમે એન્જોય કર્યું મોસે મોરા શ્યામ રૂઠા, જોની મેરા નામ મૂવીથી લતા મંગેશકરના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય કલ્યાણજી આનંદજી એન્ડ લિરિક્સ ઇન્દિવર. છઠ્ઠું ગીત તમે માણ્યું તારે જમીન પરનું ટાઇટલ ટ્રેક, શંકર મહાદેવન અને ડોમનિક્યુ સેરેજોના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય શંકર હેસાન લોય એન્ડ લિરિક્સ પ્રસૂન જોશી. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું તિરછી ટોપી વાલે, ત્રિદેવ મૂવીથી અમિત કુમાર, સપના મુખર્જી અને સાથીદારોનો અવાજ, કલ્યાણજી આનંદજીનું સંગીત અને આનંદ બક્ષીની શબ્દરચના. કીપ લિસનિંગ 101.1 સુરત FM.
1: તો ફ્રેન્ડ્સ, આ તો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમે માણ્યો વિશાખા મોરે સાથે.
2: આપ સુરત મેં હો યા સુરત સે દૂર,
3: સુરત FM 101.1 કે આપકે પસંદીદા કાર્યક્રમ
2: કભી નહીં રહેંગે આપસે દૂર,
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ કે જરીએ
2: હંમેશા આપકે સાથ.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
1: આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. મિત્રો, સંબંધો કાગળ જેવા નથી હોતા કે એક વાર ચોળાઈ જાય તો ફેંકી દઈએ, એ તો આખા પુસ્તક જેવા હોય છે, જ્યાં દરેક પાનું કોઈ ને કોઈ સુંદર યાદોથી ભરેલું હોય છે. ક્યારેક એકાંતમાં આ યાદોને યાદ કરશો ને તો એ તમારી એકલતાની સંગાથી બની જશે, અને ક્યારેક આપણા સ્વજનોની નારાજગી શબ્દોમાં દેખાય છે તો ક્યારેક મૌનમાં. પણ જે સંબંધો સાચા હોય છે એ મૌન પાછળનું દુઃખ પણ સમજી લે છે, અને આવા સંબંધો આંગળીને વેઢે ગણી શકાય તેવા હોય છે. અને હા મિત્રો, જીવનમાં સૌથી સુંદર લોકો એ નથી જે હંમેશા ખુશ રાખે, પણ એ છે જે મુશ્કેલ સમયમાં પણ આપણો હાથ નથી છોડતા. અને માટે જ સંબંધોમાં આપસી સમજ પ્રેમ કરતાં પણ વધારે જરૂરી છે, કારણ કે પ્રેમ તો ક્ષણિક ગુસ્સાથી ઘટી શકે, પણ જો અરસપરસ સાચી સમજ હોય ને તો એ કોઈ પણ સંબંધને તૂટવા દેતી નથી. અને સાચા સંબંધની સૌથી મોટી સુંદરતા એ જ છે કે એ આપણને થોડા વધુ નમ્ર, વધુ ધીરજવાન અને માનવીય બનાવે છે, અને ધીમેથી આપણને કહે છે કે ચક દે ચક દે ચક દે ચક દે સારે ગમ ચક દે તેરે સંગ હે હમ. કંઈક આવો જ છે તમારો અને અમારો, યાને કે સુરત FM 101.1નો મધુર સંબંધ. તો ચાલો આ જ સંબંધને નામે આજના ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલરની શરૂઆત કરીએ હમ તુમ મૂવીના આ જ વાત કહેતા આ સરસ મજાના ગીત સાથે, જેમાં સ્વર આપ્યો છે સોનુ નિગમ અને સાધના સરગમે, ગીત રચના પ્રસૂન જોશીની અને સંગીત જતીન લલિતનું.

0: सुरक्षा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: फैंटास्टिक फन फॉर फैमिली। फैंटास्टिक फन फॉर फैमिली आकाशवाणी सूरत 101.1 FM पर આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે. મિત્રો, શું તમારા ઘરમાં હિંચકો છે? એવું હું તમને પૂછું અને તમારો જવાબ જો હા હોય તો તમારા ઘરના આંગણામાં ખુશીઓ હિલોળાળી રહી છે એવું કહી શકાય. કેવી રીતે એ પણ જણાવી દઉં. આ ઘરમાં લાગેલો હિંચકો એ માત્ર લાકડું અને સાંકળ નથી, એ તો ઘરની શાંતિ, આનંદ અને કંઈ કેટલીય મીઠી યાદોનો સાથી છે. આ હિંચકા પર બેસીને થોડીવાર ઝૂલીએને તો મનનો બધો થાક ઉતરી જાય અને ખોટા વિચારો શાંત થઈ જાય. તો વળી બાળપણની યાદો, દાદી નાનીની વાતો, ચાનો કપ અને હળવો પવન, આ બધું આ હિંચકા સાથે જોડાયેલું સુખ છે. ને ઘરમાં હિંચકો હોય એટલે ઘર માત્ર મકાન નથી રહેતું, એક સ્નેહ, શાંતિ અને આનંદથી ભરેલું ઉપવન બની જાય છે. ને વળી ઘરમાં હિંચકો હોય એટલે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય તેવું નથી લાગતું. અને હિંચકા પર બેસીએને એટલે આપણું મન પણ આપોઆપ જાણે નર્તન કરવા લાગે. અને પછી પગની ઠેસી લગાવતા લગાવતા જ્યારે આપણે હિંચકાને જેમ જેમ ગતિમાં લાવતા જઈએ ને તેમ તેમ જાણે આપણું મન આનંદના મહાસાગરમાં હિલોળા લેતું હોય ને તેવું લાગે. કેમ, ખરું કહું છું કે નહીં? અને સુરતી સિઝલરમાં આનંદ આવે છે

આપણી આવી મજાની વાતો સાથે એવા જ મજેદાર ગીતો માણીને જે સાંભળીને જીયા ધડક ધડક જાય. હા મિત્રો, તમે સમજી જ ગયા હશો કે હવે આવી રહ્યું છે કલયુગ ફિલ્મનું આ સરસ મજાનું ગીત રાહત ફતેહ અલી ખાનના સ્વરમાં, જેને લખ્યું છે સૈયદ કાદરીએ અને સંગીતબદ્ધ કર્યું છે અનુ મલિકે.

0: पता है दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार। आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां।
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: छेल्ला 12 वर्ष थी अही विकासना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थनी गाथाओ क्यारे खूटती नथी। आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने। 12 वर्ष विश्वासना, विकासना, जन कल्याणना। आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी। 12 वर्षनी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण, सेवा अने सुशासन, पीएम आवास, हर घर जल, किसान सम्मान अने आयुष्मान कवच थी मजबूत थता जन जन ना आत्मविश्वास नी, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
3: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
4: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
3: અને લાઇટ બિલના
4: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
3: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
4: હા હા પાકો,
5: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર।
6: હર ઘર સૂર્યઘર।
7: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
8: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
9: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
10: 101.1 MHz।
11: મિત્રો, આપણે હમણાં આગળ હિંચકાની વાતમાં પવનની વાત પણ કરી, અને પવન આટલું સાંભળતા જ તમારા મનમાં એક અનોખી તાજગી અને ઠંડકની લહેર પ્રસરી ગઈ હશે। કાળઝાળ ગરમી હોય કે વરસાદના ઝાપટા પછીનો બફારો, આ બંનેમાં બસ બારીમાંથી આવતી એક ઠંડા પવનની લહેરખી કેવી રાહત આપે છે નહીં। અને આજે આ પવનની આટલી બધી વાતો કરવાનું કારણ, આજનો વિશેષ દિવસ છે। હા મિત્રો, આજના એટલે કે 15મી જૂનના દિવસને વિશ્વ પવન દિવસ કે વર્લ્ડ વિન્ડ ડે અથવા ગ્લોબલ વિન્ડ ડે તરીકે મનાવાય છે। આ દિવસ મનાવવાનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ અને નવીકરણીય ઉર્જા તરીકે પવન ઉર્જાની શક્તિ, તેના મહત્વ અને જળવાયુ પરિવર્તનને રોકવામાં તેની ભૂમિકા વિશે જાગરૂકતા વધારવાનો છે। અને આ વર્ષના એટલે કે 2026ના વર્ષના વિશ્વ પવન દિવસની થીમ પવન ઉર્જા મહત્વાકાંક્ષાથી ત્વરણ સુધી છે। અને આ વર્ષના વૈશ્વિક પવન દિવસના દિવસે ભારતના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગોવામાં એક પ્રમુખ ગ્લોબલ વિન્ડ ડે 2026 સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં ભારત વર્તમાનમાં વિશ્વનું ચોથું સૌથી મોટું ઉર્જા બજાર છે. આ દિવસ પહેલી વખત વર્ષ 2007માં યુરોપીય પવન ઉર્જા સંઘ દ્વારા એક કાર્યક્રમના સ્વરૂપે શરૂ કરાયો હતો. અને આ સરસ વાત સાથે હવે માણીએ એક આવું જ સરસ સોંગ ફ્રોમ ધ મૂવી પેડ્ડી, જેમાં સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે, ગીત રચના રકીબ આલમ અને સંગીત એ આર રહેમાનનું.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
2: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

કલ્યાણની રક્ષા કરવાનો અને સમાજમાં તેમના મહત્વને યાદ કરવાનો અવસર પ્રદાન કરે છે. તદુપરાંત આ દિવસ વિશ્વભરમાં પરિવારો અને વૃદ્ધોની દેખભાળ કરનારાઓને આ વડીલ વૃદ્ધો પ્રત્યે પોતાની જવાબદારીઓ પ્રામાણિકતાથી નિભાવવા માટે પ્રેરિત કરે છે. પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સ્તરે 2006માં આ દિવસ મનાવવાનું આયોજન થયું હતું અને તેને આધિકારિક રીતે 2011માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા માન્યતા અપાઈ હતી અને આ વર્ષના એટલે કે 2026ના વિશ્વ વૃદ્ધ દિવસની થીમ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રખાઈ છે, જાગરૂકતાથી દૂર, વૃદ્ધો સાથે દુર્વ્યવહારની રોકથામને કારગર બનાવવી. અને સુરતી સિઝલર કારગર બને છે આપણી આવી સરસ વાતો સાથે એવા જ મજાના ગીતોથી. સો લેટ્સ એન્જોય ધીસ બ્યુટિફુલ સોંગ ફ્રોમ ધ મૂવી રાધે શ્યામ ઇન વોઇસ ઓફ અરિજિત સિંઘ, જેમાં સંગીત અને ગીત છે મિથુનનું.

0: जय हिंद। पिछले एक दशक में आपने एक बदलाव नोटिस किया? अब भारत आतंकवाद की जड़ों पर कड़ा प्रहार करने लगा है। नक्सलवाद को तो खत्म ही कर दिया है। डिफेंस के हथियार पहले हम बाहर से मंगाते थे, अब रिकॉर्ड नंबर में एक्सपोर्ट करते हैं। अब भारत चुप नहीं रहता, अब नहीं सहता।
1: हमें गर्व है कि पिछले एक दशक से हमारी सेनाएं तेजी से आत्मनिर्भरता की ओर कदम बढ़ा रही।
0: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
2: 101.1 MHz सूरत FM। हेलो, आकाशवाणी सूरत FM स्पीकिंग।
3: हाँ, सूरत FM।
2: कौन बोलो?
3: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
2: ओके, केवो चले छे आपनो व्यापार?
3: चाले राके बेन, बहु मजा नथी आवती।
2: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત। જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર।
4: સુરત FM।
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1 MHz।
5: Fantastic fun for family।
4: 101.1 MHz।
6: મિત્રો, આજે સોમવતી અમાસ એટલે અધિક મહિનાનો છેલ્લો દિવસ, અને આપણામાંથી ઘણા જાણતા જ હશે કે સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં અને અધિક મહિનામાં મોટે ભાગે છેલ્લે દિવસે એટલે કે અમાસે વનેડો કે વનભોજન કરવામાં આવે છે, જેની પાછળ ઘણા ધાર્મિક, આધ્યાત્મિક, શારીરિક, સામાજિક અને પ્રાકૃતિક હેતુ સમાયેલા છે। મોટાભાગની ખાસ તો બહેનોએ એકટાણા કર્યા હોય છે, જેના અમાસે પારણા કરવામાં આવે છે। કારણ એક માન્યતા છે કે ભગવાનને તેડવા જવાય પણ મૂકવા ન જવાય, એટલે આ દિવસે બીજી વાર કંઈક હળવું ખાઈને વ્રતના પારણા કરવામાં આવે છે। પહેલાં તો સ્ત્રીઓ ઘરની બહાર ખાસ જતી નહીં અને બહારનું કંઈ ખવાતું નહીં, એટલે ઘેરથી જાત જાતની વાનગી લઈ જઈને કોઈ જળાશયને કિનારે કે વનમાં બધા સાથે મળીને જાય, ત્યાં સ્નાન કરે, સત્સંગ કરે, વૃક્ષની ડાળે ઝૂલે અને સાથે મળીને ભોજન કરે। પ્રકૃતિના સાનિધ્ય અને વર્ષાના સત્કારની આ એક ભાવના છે। બીજું, સરખે સરખી સહેલીઓ જરા હળવી થઈને એક દિવસ ગૃહસ્થીના બોજમાંથી મુક્તિ મેળવે। વરસાદના દિવસોમાં ખાસ કરીને કીડીથી માંડીને સૂક્ષ્મ જીવજંતુઓ અને પક્ષીઓને ખોરાકની ખૂબ અછત રહે છે। ત્યાં કીડિયારું પૂરે અને વેરાયેલું કે વધેલું પક્ષીઓ ચણે છે। આજે પણ ગિરનારના જંગલમાં ચોમાસાની શરૂઆતમાં આ સૂક્ષ્મ જીવો માટે 1000 જેટલા નાળિયેરને તોડીને તેમાં ખાંડ વગેરે ખોરાક ભરી જુદી જુદી જગ્યાએ વૃક્ષની બખોલ વગેરેમાં મૂકવામાં આવે છે, જેનાથી આ જીવો ચોમાસામાં ટકી જાય। પ્રાકૃતિક અને જૈવિક સંતુલનનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। અને આ સરસ મજાની વાત સાથે હવે સાંભળીએ એક આવું જ સરસ મજાનું ગીત સ્વયંભૂ ફિલ્મથી સ્વરૂપ ખાનના સ્વરમાં, જેને લખ્યું છે ડૉક્ટર સૂરીએ અને સંગીતબદ્ધ કર્યું છે રવિ બસરૂરે।

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रा रिंग। ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: Fantastic fun for family.
4: 101.1 MHz. Surat FM. ચોમાસાને કાગળ લખ એ સમજી જશે, ના ફાવે તો ઝાકળ લખ એ સમજી જશે, ને અડખે પડખે લાંબા ટૂંકા મીંડા દોરીને એની નીચે વાદળ લખ એ સમજી જશે, ને પછી એની નીચે એકાદ બે સર્પાકારી લીટી દોરીને એમાં વચ્ચે ખળખળ લખ એ સમજી જશે, ને પછી એ કાગળ પર જ જરા તીર જેવું દોરીને એનો છેડો તું લંબાવ ને હળવેથી હળ લખ એ સમજી જશે. હા, પછી પાછી એના પછી જેવી ફાવે

એવી તું બે આંખ ચીતરજે ને એની પાપણ નીચે જળ લખ, એ સમજી જશે. ને અગન ઉગતા આ આભમાં પંખી જેવી બે લીટી તાણ ને એની નીચે ચાતક લખ, એ સમજી જશે. ચાલ જરા ઊભો થઈને એ દોસ્ત તું આ ચોમાસાને કાગળ લખ, એ સમજી જશે. અને મિત્રો, તમે પણ આ ચોમાસાને આમંત્રણ આપવા માટે આવું જ કંઈ વિચારી રહ્યા છો ને? પણ ચોમાસું તો દરેક વર્ષની જેમ એના નિયત સમયે આવે જ છે. કદાચ આપણે જ આ પ્રતિવર્ષ કૂદકે ને ભૂસકે વધતી જતી ગરમીથી ત્રાહીમામ પોકારીને એને જલ્દી યાદ કરવા માંડીએ છીએ, એવું નથી લાગતું? અને આ વર્ષે તો પાછો આ અધિક મહિનો પણ ચાલી રહ્યો છે, તો ઇંતજાર ઇંતજાર ઇંતજાર કરો. જોકે સુરતી સિઝનમાં આપણી આવી અલગ મલકની વાતો સાથે જરાય ઇંતજાર કર્યા વગર માણવા મળે છે મસ્ત મસ્ત ગીતો. તો આપણી આ વાત સાથે હવે આવી રહ્યું છે સનક મૂવીનું આ સોંગ, શ્રેયા ઘોષાલના સ્વરમાં, જેને લખ્યું છે રશ્મિ વિરાગે અને સંગીતે મળ્યું છે જીત ગાંગુલીએ.

0: for family.
1: 101.1 MHz. અને મિત્રો, હવે આ કાળઝાળ ગરમી અને બફારામાં આપણને ઠંડક અને તાજગી આપતા એસી યાને એર કન્ડિશનર વિશે થોડી રોચક વાતો જાણી લઈએ. દુનિયાનું પહેલું આધુનિક એર કન્ડિશનર વર્ષ 1902 બનાવવામાં આવ્યું હતું, પણ લોકોને ઠંડક આપવા માટે નહીં, પ્રિન્ટિંગ ફેક્ટરીમાં ભેજ નિયંત્રિત કરવા માટે. અને આ એસી હવા બનાવતું નથી, પણ તે રૂમની ગરમીને બહાર કાઢે છે. એટલે ટેકનિકલી એસીને એક હીટ ટ્રાન્સફર મશીન કહી શકાય. અને એક સમય એવો હતો કે લોકો સિનેમા હોલમાં ફિલ્મ જોવા કરતાં એસીની ઠંડક માણવા વધુ જતા હતા. અને આ એસી વગર આજના ઘણા ડેટા સેન્ટર અને ઇન્ટરનેટ સર્વર થોડા જ સમયમાં ઓવરહીટ થઈ જઈ શકે છે. એટલે આપણું ઇન્ટરનેટ પણ થોડું એસી પર નિર્ભર છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અને આ એસી રૂમને ફક્ત ઠંડો નથી કરતું, પણ તે હવામાંથી ભેજ પણ ખેંચે છે. અને એટલા માટે જ એસી રૂમમાં આપણને ત્વચા ક્યારેક સૂકી લાગે છે. અને વળી એસીમાં સૌથી ઓછું તાપમાન સેટ કરવાથી રૂમ હંમેશા ઝડપથી ઠંડો થઈ જ જાય તેવું નથી, કારણ કે એસીની પોતાની કામ કરવાની ગતિ હોય છે. અને સુરતી સિઝલરને ગતિ આપવાનું કામ કરે છે આપણી એવી કામની વાતો સાથે આવતા એવા જ કમાલના ગીતો. તો હવે માણી લઈએ એક આવું જ કૂલ સોંગ ફ્રોમ ધ મૂવી રશ્મિ રોકેટ, ભૂમિ ત્રિવેદી અને સાથીદારોના સ્વરમાં, જેને લખ્યું છે કૌસર મુનિએ અને સંગીતે મળ્યું છે અમિત ત્રિવેદીએ.

આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. બપોરના 12 વાગવા આવ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સજાવીશું યાદો કી મહેફિલ અને નેહાને રજા આપો એ વાત સાથે કે તમારું બ્લડ ગ્રુપ ભલે ગમે તે હોય બટ ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટી. ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.

0: यादों की महफिल कार्यक्रम में वक्त है एक अंतराल का।
1: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
4: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
5: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
6: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
3: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
5: એટલે?
3: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
5: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।

0: આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
0: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: हम बड़ी बड़ी खुशियों के पीछे भागते हैं, बस शायद दिखावा करना चाहते हैं. पर हम तो छोटी छोटी सादगी भरी बातों से ही खुश रहते हैं, बस उसमें अपनापन हो. अब देखो ना, कल थोड़ी बारिश हुई. हमने उसे बड़े ध्यान से देखा. जब पानी की बूंदें पौधों पर पड़ी तो पौधों की धूल साफ हो गई. ये देखकर हम खुश हो गए. फिर हम ये भूल गए कि बारिश से बाकी पूरा सब जगह खराब भी तो हो गया. बात तो सही है, बारिश जब आती है तो खुशियों की फुहार लेकर आती है. चलिए इसी के साथ सुनते हैं भूपिंदर सिंह और अनुराधा का गाया ये गीत, दूरियां, इस फिल्म से. सुदर्शन फकीर की रचना और जयदेव का संगीत.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડકપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગે રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન આપ્યું છે અને એનડીએ સરકાર તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કાર્યરત છે તેનો તેમને ગર્વ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દાયકામાં શાસન સામાન્ય નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે સરકારના પ્રયાસો, તકો, વધુ સારી માળખાગત સુવિધા, સુધારેલી જાહેર સેવાઓ, સસ્તી આરોગ્ય સંભાળ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વચ્છ શહેર અને રોજિંદા જીવનમાં બોજ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું છે કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક છે અને અલનિનોની સ્થિતિની અસર છતાં ખાદ્યાન્નની કોઈ અછત રહેશે નહીં. આજે નવી દિલ્હીમાં માઇન્ડ માઇન સમિટમાં બોલતા તેમણે જણાવ્યું કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે ખરીફ પાકની મોસમ માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે આગામી રવિ સિઝન માટે ખાતરનો પુરવઠો આ વર્ષે નવેમ્બરથી શરૂ થશે. ફ્રાન્સના શહેર એવિયનમાં આજથી 52મી G7 સમિટ યોજાશે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ, જર્મની અને ઇટાલી સહિત G7 દેશોના નેતાઓએ અમેરિકા અને ઇરાને તેમના 107 દિવસના યુદ્ધને સમાપ્ત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના કરારને અંતિમ સ્વરૂપ આપતા કરારનું સ્વાગત કર્યું છે. એક સંયુક્ત નિવેદનમાં આ નેતાઓએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને બિનશરતી અને અમર્યાદિત સ્વતંત્રતા સાથે તાત્કાલિક ફરીથી ખોલવું જરૂરી છે. દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રો આજથી G7 દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કરશે, જેમાં અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જર્મની, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. તેમજ યુરોપિયન કાઉન્સિલ અને યુરોપિયન કમિશનના પ્રમુખો પણ સામેલ થશે. ભારત, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા, કેન્યા અને ઇજિપ્તને ભાગીદાર દેશો તરીકે સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. યુક્રેન, કતાર અને સંયુક્ત આરબ અમીરાતને પણ સમિટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
1: ફ્રાન્સ કે અધ્યક્ષતા મે હો રહે 52મે G7 શિખર સંમેલન કે લિયે કુછ પ્રાથમિકતાએ તય કર દી ગઈ હૈ. ઇનમે આર્થિક અસંતુલન કો કમ કરના, સાઝા વિકાસ કો બઢાવા દેના ઓર અંતરરાષ્ટ્રીય સાઝેદારીઓ કો નયા સ્વરૂપ દેના શામિલ હૈ. ઇસકે અલાવા મહત્વપૂર્ણ ઓર ખનિજ આપૂર્તિ શૃંખલાઓ કો અધિક મજબૂત બનાને, ઓનલાઈન પ્લેટફોર્મ પર નાબાલિગો કી સુરક્ષા સુનિશ્ચિત કરને તથા પ્રમુખ ભૂ રાજનીતિક સંકટો કે સમાધાન પર ભી ચર્ચા હોને કી ઉમીદ હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇસ શિખર સંમેલન મે હિસ્સા લેને કે લિયે કલ એવિયાન પહોંચેંગે. પ્રધાનમંત્રી ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો કે નિમંત્રણ પર એવિયાન આયેંગે, ક્યોંકિ ઇસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કો વિશ્વ નેતાઓ કે સાથ એસે મુદ્દો પર ચર્ચા કરને કા મહત્વપૂર્ણ અવસર મિલેગા, જો ન કેવલ ભારત બલ્કિ પૂરે ગ્લોબલ સાઉથ કે લિયે અહમ હૈ. ઉલ્લેખનીય હૈ કે G7 શિખર સંમેલન મે યહ ભારત કી 13વી ભાગીદારી હોગી, જબકિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગાતાર 7વી વાર ઇસમે હિસ્સા લેંગે. G7 શિખર સંમેલનો મે ભારત કી નિયમિત ભાગીદારી વૈશ્વિક શાંતિ, સુરક્ષા ઓર વિકાસ સે જુડી ચુનૌતિયો કે સમાધાન મે નઈ દિલ્હી કી ભૂમિકા ઓર યોગદાન કો મિલ રહી બઢતી વૈશ્વિક માન્યતા કો દર્શાતી હૈ. અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, એવિયાન, ફ્રાન્સ.
0: સર્વોચ્ચ અદાલત સમક્ષ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં આપવામાં આવેલા દાન અને પ્રસાદના દુરૂપયોગના આરોપો પર FIR નોંધવા અને અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને સંબોધીને કરવામાં આવેલી આ અરજી એડવોકેટ ઓન રેકોર્ડ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે, જેમાં સર્વોચ્ચ અદાલતની સીધી દેખરેખ હેઠળ CBI જેવી અગ્રણી તપાસ એજન્સી દ્વારા સ્વતંત્ર તપાસનો આદેશ આપવા અપીલ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિર સાથે જોડાયેલા દાન ભંડોળની કથિત અનિયમિતતાઓ, દુરૂપયોગ અથવા ચોરી થવાના તાજેતરના અહેવાલોએ ભારત અને વિદેશમાં ભક્તોમાં ચિંતા પેદા કરી છે. ન્યાયિક હસ્તક્ષેપની માંગ કરતી અરજીમાં સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ CBI તપાસના નિર્દેશ સહિત દાન કરાયેલા ભંડોળના સંગ્રહ, હિસાબ, કસ્ટડી, સંચાલન અને મંદિર દ્વારા પ્રાપ્ત દાનના વિતરણને લગતા તમામ પાસાઓની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું છે કે છેલ્લા 12 વર્ષોમાં સરકારે દેશના મધ્યમ વર્ગને આર્થિક સુરક્ષા, સારી સુવિધાઓ અને નવી તકો સાથે સશક્ત બનાવવા માટે વ્યાપક ફેરફાર કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નવીને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક નીતિઓ પર પ્રકાશ પાડ્યો, જેમાં આવકવેરા સુધારા દ્વારા કર રાહત અને GST દ્વારા કર પ્રણાલીમાં પારદર્શિતાનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ઉજ્જવલા યોજના, જળજીવન મિશન અને સ્વચ્છ ભારત જેવી પહેલોએ નાગરિકો માટે મૂળભૂત જીવન સુવિધાઓ પણ સુલભ બનાવી છે. કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ ઉજવણી થશે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ રાખવામાં આવી છે, જે આધુનિક યુગના સૌથી મહત્વપૂર્ણ પડકારોમાંનો એક છે. તેમણે ઉમેર્યું હતું કે યોગ લોકોને વૃદ્ધાવસ્થામાં સક્રિય, આત્મનિર્ભર અને માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2: इस वर्ष देश भर में 100 प्रतिष्ठित एवं आइकॉनिक स्थलों पर IDY 2026 के विशेष आयोजन किए जा रहे हैं. यह पहल भारत की सांस्कृतिक विरासत, ऐतिहासिक धरोहरों और योग परंपरा को एक साथ जोड़ते हुए योग को एक व्यापक राष्ट्रीय उत्सव का स्वरूप प्रदान करेगी.
0: અમેરિકા અને ઈરાન વચ્ચેની યુદ્ધ વિરામની સંધિની શક્યતાઓ વચ્ચે વૈશ્વિક શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. ભારતીય શેરબજારમાં પણ સપ્તાહની શરૂઆત તેજી સાથે થઈ હતી. મોટાભાગના શેરોમાં લેવાલીના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ સવારે 1200 અને નિફ્ટી 350 અંક વધ્યો હતો. બીજા સત્ર સુધી આ તેજીનો માહોલ યથાવત રહ્યો હતો. ઉત્તરપ્રદેશના જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આજે વાણિજ્યિક વિમાન સેવા શરૂ થઈ. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ નાયડુએ જણાવ્યું કે દેશમાં એરપોર્ટની સંખ્યા વધીને હાલમાં 165 થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા દાયકામાં એરપોર્ટ ઇન્ફાસ્ટ્રક્ચરમાં 1,40,000 કરોડ રૂપિયાથી વધુ

ગ્રુપનું રોકાણ કરવામાં આવ્યું છે. આજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થતાં ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ, જ્યારે લઘુત્તમ તાપમાન 25-27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. આગામી 6-7 દિવસ દરમિયાન ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામ, મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. દરમિયાન મરાઠવાડામાં ગરમીની લહેર રહેવાની શક્યતા છે. તુર્કીના અંતાલિયામાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ પોતાનો પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક જીત્યો છે. રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરે રિકવ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બીજો સુવર્ણચંદ્રક મેળવવા બદલ ધીરજ અને તેના સાથી ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે યુવા તીરંદાજને આગામી વર્ષોમાં સતત સફળતા અને ઘણા વધુ ગૌરવ મળે તેવી શુભેચ્છાઓ પાઠવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશના મધ્યમ વર્ગનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે દેશમાં ખાદ્યાન્નનો પૂરતો બફર સ્ટોક. વૈશ્વિક પડકારોની ચર્ચા સહિતના મુદ્દાઓ સાથે ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં આવતીકાલે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કરારના અહેવાલ વચ્ચે શેરબજારમાં તેજી. અને તુર્કીમાં યોજાયેલા તીરંદાજી વર્લ્ડ કપમાં આંધ્રપ્રદેશના તીરંદાજ ધીરજ બોમ્બદેવરાએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સમારકામ કરાવ્યો. અહીં 30,000 વૃક્ષો વાવીને વન કવચનું નિર્માણ કરાશે. અરવલ્લી જિલ્લામાં ગત 12 વર્ષમાં રેલવે માળખાનું વિસ્તરણ કરવામાં કેન્દ્ર સરકારનો અમૂલ્ય ફાળો રહ્યો છે. આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભના બારૈયાએ અરવલ્લીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિવિધ સ્થળ પર અંડરપાસ બનાવવા, બાયડ રેલવે મથકને ડીમાંથી બી ગ્રેડમાં ફેરવવા, બીએસએનએલના ટાવરની મંજૂરી સહિત આર્મી કેન્ટીનને મંજૂરી અપાઈ છે.
1: 12 વર્ષના શાસનકાળમાં મોદી સાહેબે ખૂબ એવી યોજનાઓ અને ખૂબ એવા મહત્વના કાર્યો કર્યા છે. એમાં અહીંયા અરવલ્લી જિલ્લામાં પણ એમને ખૂબ સારા કાર્યો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે, જેમાં મુખ્ય કાર્ય એક રેલવે અને ઐતિહાસિક કાર્ય જો કરવામાં આવ્યું હોય તો મોડાસા નડિયાદ જે રેલવે છે એ લાઇનને જોડવા માટે એના મોડાસામાં આવતા 3.5 કલાક જેટલો સમય લાગતો હતો, એ સમય ઓછો થાય એના માટે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અંડરપાસ બનાવવા માટે અને કેન્દ્ર સરકારે 106 કરોડ ફાળવ્યા છે. એની સાથે સાથે વંદે ભારતનું સ્ટોપેજ પણ આપવામાં આવ્યું છે.
0: અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર લીક મામલે 2, જ્યારે નીટની પરીક્ષાના રિફંડ મામલે છેતરપિંડી કરતા 1 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ બનાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જેસીપીએ જણાવ્યું કે પકડાયેલા આરોપીએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે. આરોપીઓએ ગ્રુપમાં નાખેલા મેસેજ જોઈને વાલીઓ અને વિદ્યાર્થીઓએ નીટનું પેપર ખરીદવા સંપર્ક કર્યો હતો. લગભગ 1,000થી વધુ લોકોએ નીટનું પેપર લેવા આરોપીને પૈસા આપ્યા છે. તપાસ બાદ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 1.5 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. મહેસાણા જિલ્લાના ઊંઝા રેલવે મથકેથી આસામના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેન આજે રવાના થઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં હરિયાળું છોટાઉદેપુર અભિયાન હેઠળ આજે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સમગ્ર જિલ્લામાં વર્ષ દરમિયાન 12 લાખ વૃક્ષોના વાવેતર અને તેના જતનનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જિલ્લામાં એક જ દિવસમાં અંદાજે 1,20,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા વિશાળ યોગ સત્રનું આયોજન કરાયું. સત્ર દરમિયાન યોગાસન, પ્રાણાયામ, શ્વાસ સંબંધિત યોગ ક્રિયાઓ, ધ્યાન અને માનસિક શાંતિ માટેની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અપાયું. યોગ દ્વારા શરીર અને મનને સ્વસ્થ રાખવાની સાથે તણાવમુક્ત જીવન જીવવા માટેના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા હતા. અમદાવાદના વેજલપુર ખાતે સમસ્ત વણકર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો. ડીઆઈજી મકરંદ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ ગુણ લાવનાર 35 વિદ્યાર્થીઓ અને ધોરણ 10માં 80%થી વધુ ગુણ લાવનાર 125 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. આ ઉપરાંત વિવિધ વિષય પર પીએચડી કરનાર અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર 10 વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कार्यक्रम सखी सहेली बस कुछ ही पलों में।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
4: सुबह जराओ, शाम जराओ।
5: देव दर्शन थू

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવરહાઉસ.

આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ, 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

માત્ર 7 વર્ષની ઉંમરથી હિન્દી ફિલ્મમાં અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનાર સૌંદર્ય સામ્રાજ્ઞી સુરૈયાએ વિવિધ વિષયોની 70 જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો.

0: સુરૈયા અને શ્યામના યુગલ સ્વરોમાં આહતા શકીલ બદાયુનીના શબ્દો, નૌશાદનું સંગીત, ફિલ્મ દિલ લગી. આ પહેલા તલત મહેમૂદ સાથે હતા સુરૈયાનો મધુર સ્વર, કમાર જલાલાબદીના શબ્દો, સંગીતકાર અનિલ વિશ્વાસ, ફિલ્મ વારિસ. મિત્રો, એ લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી માણીશું સુરૈયાના સ્વરમાં સુમધુર ગીતો.
1: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: बेटा, दाल मां मीठा नी जगह है खांड पड़ी जाए तो केव लागे?
3: अरे मम्मी, आंखों स्वाद बगड़ी जाए,
2: बट मिक्स थोड़ी कराए. बस एवो ज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए. अने एटले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादळी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे काळो रंग छे ने. एकदम सिंपल.
4: गुजरात ना शहरो ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार. आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां.
7: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
6: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
8: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें afcat.edcil.co.in पर.
9: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
10: सुबह जराओ, शाम जराओ.
2: બેટા, દાળ માં મીઠા ની જગ્યા એ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આંખો સ્વાદ બગડી જાય,
2: બટ મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારે મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને. એકદમ સિમ્પલ.
4: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
11: તમારી વાતો તમારા અવાજમાં,
12: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
11: હોવ બહાર કે ઘરમાં,
12: રહેશે સુરત FM તમારા દિલમાં.
11: કોલ કરો
12: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
11: 0261-22-36-209,
12: 0261-22-36-209 પર.
13: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 મેગાહર્ટ્ઝ,
9: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
14: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી. 101.1 મેગાહર્ટ્ઝ.
0: મિત્રો, સુરૈયા એટલે માત્ર અભિનેત્રી જ નહીં, સુરૈયા એટલે પાર્શ્વ ગાયિકા પણ, જેમણે આપણને આપ્યા 338 જેટલા મનભાવન ગીતો.

ફિલ્મ અનમોલ ઘડીના ગીતને સ્વર આપ્યું સુરૈયાએ. નૌશાદનું સંગીત તન્વીર નાવીના શબ્દો. 30-40ના દાયકામાં અભિનય અને ગાયન એક જ વ્યક્તિ કરતી. એ સમયે હિન્દી ફિલ્મ જગતમાં અભિનેત્રી અને ગાયિકા તરીકે સુરૈયાએ ઘણી પ્રખ્યાતિ મેળવી હતી.

ફિલ્મ દર્દ માટે આ ગીત લખ્યું શકીલ બદાયુનીએ. નૌશાદના સંગીત સાથે સુમધુર સ્વર હતો સુરૈયાનો. સુરૈયાએ એ સમયના પ્રખ્યાત અભિનેતાઓ સાથે અભિનય કર્યો હતો, પણ એક સમયે ચહેરે મોરે સુંદર અને અદ્ભુત અભિનય ક્ષમતાને કારણે સુરૈયાને અભિનયનું વળતર સૌથી વધુ મળતું હતું.

0: અનિલ વિશ્વાસના સંગીતથી સજ્જ આ હતા જીએસ નેપાલીના શબ્દો. ગજરે ફિલ્મના આ ગીતને સ્વર આપ્યો સુરૈયાએ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
3: સુરત એફએમ.
1: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: મિત્રો, ગુજરાત હોવા જમાના કાર્યક્રમમાં લઈએ એક વિરામ અને જાણી લઈએ આજ અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગત. જરોખા અંતર્ગત
5: મેં આપ સુન રહે થે મોહમ્મદ રફી ઓર આશા ભોસલે કી આવાઝે. એસ એચ બિહારી કે બોલ થે, ઉપનયર કા સંગીત થા, તરાને નય પુરાને યે કાર્યક્રમ અબ સંપન્ન હુઆ. यह है विविध भारती. झरोखा में लीजिए सुनिए हमारे आज के शेष और कल प्रसारित होने वाले मुख्य कार्यक्रमों का विवरण. अब से थोड़ी देर में शाम के ठीक 6:35 पर आप सुनेंगे कार्यक्रम संध्या रंजन. 6:45 पर संगीत सरिता में सुनिएगा श्रृंखला गजतत वाद्य की चौथी कड़ी. कलाकार हैं डॉक्टर प्रकाश महादिक. शाम 7:00 आप सुनेंगे जयमाला. 7:45 पर इंद्रधनुष के अंतर्गत एक ही फिल्म से ये कार्यक्रम आप सुन सकेंगे. आज आपको सुनवाएंगे फिल्म तेरे घर के सामने, इसी फिल्म का गीत. रात 8:00 हवा महल कार्यक्रम में सुनिएगा झलकी नीम हकीम. लेखक राजकुमार वॉल्टर, निर्देशक गोपाल सक्सेना. 8:15 पर आप सुनेंगे कार्यक्रम चित्रलोक. 9:00 होगा कार्यक्रम आपके लिए. 9:30 पर आज के फनकार ये कार्यक्रम केंद्रित है सुप्रसिद्ध अभिनेत्री और गायिका सुरैया पर. रात 10:00 आप सुनेंगे छाया गीत और 10:30 पर होगा कार्यक्रम ढलती जाए रात. और अब श्रोताओं, आपको बता दें हमारे कल दिन भर प्रसारित होने वाले मुख्य कार्यक्रमों का विवरण. सुबह 6:05 पर आप सुनेंगे भक्ति संगीत का कार्यक्रम वंदनवार. 6:35 पर आप सुनेंगे श्री रामचरित मानस का भाग 221. सुबह 6:45 और संध्या 6:45 पर संगीत सरिता कार्यक्रम में सुनिएगा श्रृंखला गजतत वाद्य. कलाकार हैं डॉक्टर प्रकाश महादिक. आप सुनेंगे इस श्रृंखला की 5वीं कड़ी कल. सुबह 7:00 होंगे भूले बिसरे गीत. 7:30 पर आप सुनेंगे कार्यक्रम हम हेरा ही प्यार के. सुबह 8:15 पर होगा कार्यक्रम त्रिवेणी. 8:30 पर आप सुनेंगे चित्रलोक. सुबह 9:30 और रात्रि 9:30 पर आज के फनकार कार्यक्रम केंद्रित है संगीतकार और गायक हेमंत कुमार पर। दिन में 10 बजे पिटारा में आप सुनेंगे सेहत नामा, योग शिक्षक शारदा अग्रवाल से राजेंद्र त्रिपाठी।

ફિલ્મ તકબીરમાં આ હતા કેએલ શૈગલ અને સુરૈયાના યુગલસ્વરો. લાલ મોહમ્મદનું સંગીત સ્વામી રામાનંદના શબ્દો. સુરૈયાએ અનિલ વિશ્વાસ, એસ ડી બર્મન, ગુલામ મોહમ્મદ, હુસનલાલ ભગતરામ, લાલ મોહમ્મદ જેવા એ વખતના પ્રખ્યાત સંગીતકારોના સંગીત નિદર્શનમાં અનેક ગીતો ગાયા. પણ 12 વર્ષની ઉંમરે ફિલ્મ નઈ દુનિયામાં જ્યારે પ્રથમ ગીત ગાયું ત્યારે સંગીતકાર હતા નૌશાદ.

0: નૌશાદના સંગીત નિર્દેશનમાં આ હતું ફિલ્મ દાસ્તાનનું ગીત, સુરૈયા અને સાથીઓના સ્વરૂપ શકીલ બદાયુનીના શબ્દો. અહીં લઈએ એક વિરામ, વિરામ બાદ ફરી મળીશું સુરૈયાના સ્વરમાં ગીતો.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: જાનતે હૈ વિયેતનામ દેશ કી જનસંખ્યા કિતની હોગી? યહી કોઈ 10 કરોડ. इससे भी ज्यादा घरों में हम उज्ज्वला गैस पहुंचा चुके हैं पिछले 12 सालों में. सोचो, जब करीब 11 करोड़ रसोई से लकड़ी का धुआं छटा होगा तब कितना कष्ट घटा होगा.
6: प्रधानमंत्री उज्ज्वला योजना अब सामाजिक परिवर्तन के माध्यम से देश के सतत विकास का एक बहुत बड़ा स्रोत बन चुकी है.
5: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

એસડી બર્મનના સંગીત અને પંડિત નરેન્દ્ર શર્માના શબ્દો સાથે આ હતો સુરૈયાનો મધુર સ્વર ફિલ્મ અફસર. 1936થી શરૂ થયેલી સુરૈયાની અભિનય સફર અનેક યાદગાર ફિલ્મો આપતી 1964 સુધી ચાલી. આ સફરમાં તેઓને 1953માં આવેલી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ મિર્ઝા ગાલિબમાં લીડ રોલ અને ગાયકી બંનેની ઉત્તમ તક મળેલી.

સૂર્યના સ્વરમાં આ હતા ગાલિબના શબ્દો, જેને સંગીતથી સજાવ્યા ગુલામ મોહમ્મદે. ફિલ્મ મિર્ઝા ગાલિબ. 15 જૂન 1929 રોજ જન્મ અને 31 જાન્યુઆરી 2004 રોજ અંતિમ શ્વાસ ભરી અભિનય અને ગાયકી ક્ષેત્રે અમિટ યાદો છોડી જનાર સુરૈયાને 1996 મળ્યો હતો લાઇફ ટાઈમ સ્ક્રીન એચિવમેન્ટ એવોર્ડ.

આ સાથે જ સૂર્યા વિશેષ ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પૂરો થાય છે. બરાબર 7 વાગે આપ સાંભળશો કાર્યક્રમ જય માલા.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. અને ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું બંને પક્ષ આ કરારના ઝડપી અમલીકરણ માટે કામ કરશે, જેથી તેમના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને વેપારીઓને લાભ મળી શકે. બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે મુક્ત વેપાર કરારનું સફળ સમાપન ભારત યુરોપિયન સંઘના આર્થિક સંબંધમાં મહત્વનું સાબિત થશે. શ્રી મોદીએ ભાગીદારીમાં ટેકનોલોજીની વધતી ભૂમિકા પર પ્રકાશ પાડતા કહ્યું ડિજિટલ ટેકનોલોજી બંને દેશ વચ્ચે ભવિષ્યના સહયોગને એક મુખ્ય સ્તંભ હશે. વૈશ્વિક મુદ્દાઓ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને સ્લોવાકિયા તમામ વિવાદ અને તણાવનું સમાધાન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ તેના પર સંમત થયા છે.
1: વૈશ્વિક મંચ પર ભી ભારત ઓર સ્લોવાકિયા કરીબી સામંજસ્યથી આગે બઢ રહે હૈ. હમ સહમત હૈ કે સભી વિવાદો ઓર તણાવો કા સમાધાન શાંતિપૂર્ણ તરીકે સે કિયા જાના ચાહિયે. હમ ઇસ બાત પર ભી સહમત હૈ કે વૈશ્વિક સંસ્થાનો કો 21મી સદી કી વાસ્તવિકતાઓ ઓર ચુનૌતિયો કે અનુરૂપ ખુદ કો રીડિફાઇન કરના હોગા. ઇસ વિષય પર હમ વૈશ્વિક પ્રયાસો કો સશક્ત બનાને કી દિશા મે કામ કરેંગે.
0: આ સંવાદ બાદ ભારત અને સ્લોવાકિયા વચ્ચે પ્રવાસન, ડિજિટલ ટેકનોલોજી અને સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રમાં 11 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા. સરકારે જણાવ્યું છે કે તમામ ખનિજ તેલ શુદ્ધિકરણ કારખાના એટલે કે ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડારની સાથે સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી રહી છે, તેમજ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો જાળવી રખાયો છે. પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ પર નવી દિલ્હીમાં યોજાયેલા આંતર મંત્રાલય સંવાદદાતા સંમેલનમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે સરકારે ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓને છૂટક દુકાનોમાંથી પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.
2: ભારત સરકારને 11 તારીખ કો એક ગજેટ નોટિફિકેશન દિયા હૈ ઓર ઉસકે અનુસાર એક આદમી કો એક દિન મે 200 લિટર ડીઝલ દેને કી બાત કી ગઈ હૈ ઓર ઇસકે અલાવા ઇન્ડસ્ટ્રીયલ ઓર જો કમર્શિયલ કન્ઝ્યુમર્સ હૈ ઉનસે યે કહા ગયા હૈ કી વો અપની આવશ્યકતા કા ડીઝલ અપને કન્ઝ્યુમર પંપ સે લે.
0: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું ભારતે સ્વાગત કર્યું. આ સંઘર્ષથી સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક સંકટ સર્જાયું અને અનેક દેશમાં જાનમાલનું પણ નુકસાન થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારતને આશા છે કે આ સમજૂતીથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહેશે, તેમજ શિપિંગ અને વેપારની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. પ્રધાનમંત્રીએ કહ્યું ભારત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને કાયમી અંતિમ સમાધાન સુધી પહોંચવા તત્પર છે. રેલવે મંત્રાલય દ્વારા ગુજરાતના અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયા અને ઉત્તર રેલવેના અંબાલા મંડળ માટે 201 કરોડ રૂપિયાની કવચ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. કવચ દેશમાં વિકસિત સ્વચાલિત પ્રણાલી છે. બ્લોક ખંડને આવરી લેતા 500

0: અઠ્ઠાણું કિલોમીટરના માર્ગ પર કવચ વર્ઝન 4.0 સ્થાપિત કરવા મંજૂરી અપાઈ છે. આ મંજૂરી સાથે મંડળના અન્ય ખંડ પણ કવચ હેઠળ આવરી લેવાશે, તેથી સમગ્ર મંડળમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીના વ્યાપક વિસ્તરણનો માર્ગ મોકળો બનશે. ઉલ્લેખનીય છે કે રેલવે સુરક્ષાને મજબૂત કરવા અને ટ્રેન સંચાલનને આધુનિક બનાવવાના સતત પ્રયાસ હેઠળ પોતાના નેટવર્કમાં કવચનું વિસ્તરણ કરી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી વાણિજ્યિક ઉડાનનો આજથી પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ આ ઉદઘાટન સમારોહને સંબોધતા કહ્યું હતું કે પહેલા તબક્કામાં તેની ક્ષમતા પ્રતિવર્ષ 1,20,00,000 પ્રવાસીઓની હશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ અંગે પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી નાયડુએ કહ્યું હતું કે તપાસ સંપૂર્ણ ગંભીરતાથી અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલી રહી છે.
1: When it comes to the delay,
2: जहाँ तक देरी का सवाल है, मुझे नहीं लगता कि इसे देरी कहा जा सकता है, क्योंकि किसी भी जांच में निर्धारित समय लगता ही है. अगर आप दुनिया भर में इस तरह की अन्य घटनाओं को देखें तो औसतन उन्हें पूरा होने में लगभग 2 साल का समय लगा है, जबकि कुछ मामलों में इससे भी अधिक समय लगा है. मैं ये नहीं कह रहा हूँ कि हमें भी इतना समय लेना चाहिए, लेकिन यदि जाँच प्रक्रिया में कुछ आवश्यक चरण शामिल है तो हमें सुनिश्चित करना होगा कि उन प्रक्रियाओं को पूरा करने के लिए जितना समय आवश्यक हो उतना समय दिया जाए.
0: બ્રિટન સરકારે 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયા મંચના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે આ નિર્ણયને મોટી ક્ષણ ગણાવી. સરકારે જણાવ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધથી ઘણું આગળ વધીને 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે લાઇવ સ્ટ્રીમિંગ અને અજાણ્યા લોકો સાથે વાતચીત જેવી જોખમી પ્રવૃત્તિઓને પણ અવરોધિત કરશે. સત્તાવાર નિવેદનો મુજબ આ પ્રતિબંધ ગેમિંગ સાઇટ સહિત ઓનલાઇન સેવાઓની એક વિસ્તૃત શૃંખલા પર પણ લાગુ થશે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાએ ગઈકાલે રાત્રે પાટનગર કીવ અને ખાર્કી ઉપર હજારો ડ્રોન અને અનેક મિસાઇલથી હુમલો કરતા 11 લોકોના મોત થયા છે. આ પહેલા ગઈકાલે ઝેલેન્સ્કી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અલગ અલગ ટેલિફોન પર વાતચીત કરી હતી. બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ આજે ફ્રાન્સમાં થઈ રહેલા G7 શિખર સંમેલનમાં થનારા સંવાદમાં ચર્ચાનો વિષય બનશે. ફૂટબોલ ફિફા વિશ્વકપ 2026માં સ્વીડને ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયાને 5-1થી હરાવ્યો. મેક્સિકોના મોન્ટેરી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સ્વીડને બીજા હાફમાં ભવ્ય પ્રદર્શન કરતા આ નિર્ણાયક જીત મેળવી વિશ્વકપ અભિયાનનો ભવ્ય પ્રારંભ કર્યો. મેટિયસ સ્વાનબર્ગે 88મી મિનિટમાં 5મો ગોલ કર્યો હતો, જ્યારે ટ્યુનિશિયાએ હાફ ટાઈમથી પહેલા ગોલ કરવા છતાં હારનો સામનો કરવો પડ્યો. આજે ગ્રુપ એચની મેચમાં સ્પેન અને કાબો વર્ડે વચ્ચે મુકાબલો થશે. ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે અમેરિકાના એટલાન્ટા સ્ટેડિયમમાં આ મેચ રમાશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે કહ્યું કે ગત 12 વર્ષમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હવે વિશિષ્ટ ક્ષેત્રથી શાસન, નવીનતા અને જનકલ્યાણનું મુખ્ય સ્તંભ બની ગયું છે. નવી દિલ્હીમાં ભારતની સેવામાં વિજ્ઞાનના 12 વર્ષ વિષય પર યોજાયેલા સંવાદદાતા સંમેલનમાં શ્રી સિંહે કહ્યું કે વિજ્ઞાન આધારિત વિકાસે ટેકનોલોજીને મુખ્ય રાષ્ટ્રીય મિશન અને અગ્રણી કાર્યક્રમનું અભિન્ન અંગ બનાવવામાં સક્ષમ બનાવી છે. સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એ વિડીયોનો ખંડન કર્યું છે જેમાં એવો દાવો કરાયો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે સરળ આર્થિક લાભનો વાયદો કરનારા એક રોકાણ મંચનું સમર્થન કર્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે આ વિડીયોને ખોટો ગણાવતા કહ્યું કે સરકારે આવી કોઈ યોજનાનું સમર્થન નથી કર્યું. સરકારે લોકોને આવી કોઈપણ માહિતીની પુષ્ટિ માત્ર સત્તાવાર સ્ત્રોતથી કરવા આગ્રહ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાતચીત આગળ વધારવામાં સહકાર બદલ સ્લોવાકિયાના પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ભારત અને સ્લોવાકિયા વચ્ચે 11 સમજૂતી કરાર થયા. સરકારે જણાવ્યું કે તમામ ઓઇલ રિફાઇનરી પૂરતા કાચા તેલના ભંડાર સાથે સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે. ઉત્તર રેલવેના અંબાલા અને ગુજરાતના અમદાવાદ મંડળ માટે કવચ પરિયોજનાને રેલવેની મંજૂરી. બ્રિટનમાં 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે જોખમી સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ. ફિફા વિશ્વકપ 2026માં ગ્રુપ એફની મેચમાં ટ્યુનિશિયા સામે સ્વીડનનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી

0: માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: વિવિધ ભારતી સે ગુંજતે હૈ કુછ અનમોલ લગવે.
2: તેરા જવાબ નહીં.
1: છેડતા હૈ મહબ્બત કા રાગ.
2: પ્યાર કા રાગ સુનો રે.
1: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
2: સદા રહી હૈ સદા રહેગી.
1: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.
3: ये है विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन. चित्रलोक कार्यक्रम आप सुनेंगे बस थोड़ी ही देर में.
4: छेल्ला 12 वर्ष थी अही विकास ना संकल्पो कदी अटकता नथी, पुरुषार्थ नी गाथाओ क्यारे खूटती नथी. आ यात्रा छे छेल्ला 12 वर्ष थी विकास ने समर्पित यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी ना नेतृत्व ने. 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना. आ सफर छे मां नर्मदा थी जल समृद्ध थती धरानी, स्मार्ट सिटीज थी दुनिया मां चमकती आधुनिकतानी, बुलेट ट्रेन अने वंदे भारत नी गतिशीलता थी लखाता एक नवा भविष्य नी, अने गगनामता भारत ना आत्मविश्वास नी. 12 वर्ष नी आ यात्रा छे गुजरात मां अंत्योदय अने गरीब कल्याण नी, सेवा अने सुशासन नी, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 वर्ष विश्वास ना, विकास ना, जन कल्याण ना.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યને ઔદ્યોગિકનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાને મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાએ 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. ગુજરાતનું વૈશ્વિક ઉત્પાદન નવીનતા અને રોકાણનું કેન્દ્ર બનાવવા માટે રાજ્ય સરકારે આજે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે. આ નીતિનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવાનો છે. નવી નીતિ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, મહિલા ઉદ્યોગ સાહસિકો તેમજ સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનું અનાવરણ કર્યું હતું. તેમણે કહ્યું, નવી ઔદ્યોગિક નીતિ હેઠળ હરિત હાઇડ્રોજન, હરિત એમોનિયા, ઇલેક્ટ્રિક વાહનો, ઓટો કોમ્પોનન્ટ્સ, ઉડ્ડયન, અવકાશ ઉત્પાદન, સેમિકન્ડક્ટર, સહાયક ઉદ્યોગો, ઔષધીય, કાપડ, ડ્રોન, રોબોટિક્સ, રમકડાં જેવા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
1: આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે.
0: નવી નીતિ અંતર્ગત સ્ટાર્ટઅપ્સને દર મહિને 25,000 રૂપિયા સુધીનું ભથ્થું 1 વર્ષ માટે અપાશે. એમએસએમઈ એકમને મળી સહાય, વ્યાજ સહાય અને વીજ દર સહાયનો વિકલ્પ આપવામાં આવ્યો છે. નીતિના પ્રથમ 5 સંશોધન અને વિકાસ કેન્દ્રોને વિશેષ પ્રોત્સાહન મળશે. સાથે જ ગુજરાત સંશોધન અને નવીનીકરણીય પાર્કની સ્થાપના પણ કરશે. ભારતીય રેલવેએ અમદાવાદ મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાની મંજૂરી આપી છે. કવચના આ ચોથા તબક્કા હેઠળ અમદાવાદ ડિવિઝનના 48 બ્લોક સેક્શનમાં 598 કિલોમીટર આવરી લેવાશે. અગાઉ અમદાવાદ ડિવિઝનના લગભગ 702 કિલોમીટર રૂટ પર કવચનું કામ મંજૂર કરાયું હતું. આજે આપેલી મંજૂરી સાથે ડિવિઝનના બાકીના વિભાગો પણ કવચ હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી સમગ્ર ડિવિઝનમાં સ્વદેશી ટ્રેન સુરક્ષા પ્રણાલીનો વ્યાપક ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે કવચ એ સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન એટીપી પ્રણાલી છે, જે સલામતી વધારવા માટે વિકસાવાઈ છે. તે સિગ્નલ પાસિંગ એટ ડેન્જરને રોકવામાં મદદ કરે છે. અસુરક્ષિત પરિસ્થિતિઓને ટાળવા માટે જરૂર પડે ત્યારે આપમેળે બ્રેક લગાવે છે. ગંભીર પરિસ્થિતિઓમાં ટ્રેનની ગતિને નિયંત્રિત કરે છે અને અથડામણનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અમદાવાદ સાયબર ગુના શાખાએ નીટ પેપર મામલે 3 આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનથી પકડાયેલા 2 આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવી નીટનું પેપર વેચતા હતા, જ્યારે બિહારથી પકડાયેલો આરોપી નીટના રિફંડના નામે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ગુના શાખાના જીસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓએ પેપર લીક નથી કર્યા. આરોપીઓએ સોશિયલ મીડિયા મારફતે જાહેરાત કરી હતી કે તેમની પાસે ફરીથી લેવાનાર નીટ પરીક્ષાનું પેપર છે.
2: કુલ 8 જેટલા ટેલિગ્રામ ચેનલ આ લોકો ચલાવતા હતા અને દરેક ટેલિગ્રામ ચેનલમાં પ્રીમિયમ મેમ્બર્સ પણ એડ કરતા હતા. આ લોકો એડવાન્સ જો લોકો પાસેથી, આમ જનતા પાસેથી લેતા હતા. આ લોકો ગેમિંગની વેબસાઇટ પર જઈને ત્યાં અકાઉન્ટ્સ ખોલાવીને એના અકાઉન્ટમાં લેતા હતા અને પછી થોડી દેર રમીને જેટલા પૈસા આવે એમાંથી થોડા બહુ હાથ જીત કરીને ગેમિંગથી કન્વર્ટ કરીને આપણે પોતાને અકાઉન્ટમાં અથવા વિડ્રોલ કરાવતા હતા.
0: રાજકોટ મહાનગરપાલિકાએ ખોરાકમાં ભેળસેળ કરતા શખ્સો સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે આજે વિવિધ સ્થળોએ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓને એક દુકાનમાં અસ્વચ્છ પરિસ્થિતિઓ અને અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ

0: કોન્ટ્રાક્ટમાં દેસેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
1: રાજકોટ મહાનગરપાલિકા એક સાલ કે લીએ ઇન્ટેન્સિવ કેમ્પેન શરૂ કર રહી હૈ જિસકે આધાર પર જહાં ભી ખાને પીને કી જો વ્યવસ્થા હૈ હર એક મેં એડલ્ટરેશન ના હો કન્ટેમિનેશન ના રહે ઇસ લેવલ કા હમારી મેડિકલ ટીમ્સ વિલ ચેક એન્ડ હમને એક ટીમ્સ જો ફોર્મ કરી હૈ કન્ટિન્યુઅસલી ડ્રાઇવ કરતી રહેગી ઓર રાજકોટ સિટી મેં લોગો કો અનએડલ્ટરેટેડ અચ્છી ક્વોલિટી કા ફૂડ મિલતા હૈ એન્શ્યોર કરેગી હમારે પાસ પાવર્સ હૈ એનાલાઇઝ કરને કે ઓર ઇવન સીલ કરને કે યુનિટ્સ અભી હમારી 8 ટીમે બન રહી હૈ વો અપની અબ ફૂડ ટેસ્ટિંગ લેબ ભી શરૂ કરને જા રહા હૈ.
0: 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જન કલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પાટણ ખાતે આજે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંરક્ષણ જેવા જન આંદોલનોમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અપીલ કરી. છોટાઉદેપુરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષા વકીલે પત્રકાર પરિષદનું આયોજન કર્યું. તેમણે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના સર્વાંગી વિકાસ, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા અવસરો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા થયેલા ઐતિહાસિક કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
2: સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે. ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયાને વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે. આપણા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે.
0: રાજકોટ ખાતે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ મેદસ્વીતા મુક્ત જીવનશૈલી અપનાવવા આહવાન કર્યું હતું. મહીસાગર જિલ્લામાં યોજાયેલ જળ કલ્યાણ શિબિરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય સરકારની સિદ્ધિઓના પ્રદર્શન યોજાયું હતું તો સુરેન્દ્રનગરમાં યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે નાના વેપારીઓ અને ગરીબ વર્ગ માટે પ્રધાનમંત્રી પોતે ગેરંટર બનીને 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય લોન સ્વરૂપે પૂરી પાડે છે. તો ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિટકીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી જળ કલ્યાણ શિબિરમાં લાભાર્થીઓને મમતા કીટનું વિતરણ, વહાલી દીકરીનું હુકમ, ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ સહાય યોજના સહિતની યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના માધાપરામાં 40 બાળકોને ખોરાકી ઝેરની અસર થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હિમાંગ પટેલ જણાવે છે કે ઐશ્વર્યાનગર વિસ્તારમાં મંદિરમાં ભોજન બાદ છાશ પીવાથી બાળકોની તબિયત બગડી હોવાનું પ્રાથમિક અનુમાન છે. બાળકોને સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ખોરાક અને આરોગ્ય વિભાગે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આજે અધિક માસનો અંતિમ દિવસ અને સોમવારનું અમાસ હોવાથી સોમવતી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડના તિથલ બીચ પર આજે હજારો શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાન કરી પિતૃતર્પણ વિધિ કરી હતી અને પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. દમણ ખાતે નારાયણ મંદિર નજીક દમણગંગા નદી અને અરબી સમુદ્ર સંગમ સ્થળે માછી સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત શક્તિ અને શ્રદ્ધા ભક્તિભાવ સાથે સામૂહિક પૂજા અર્ચના કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત છે. જો કે 3 દિવસ બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
3: आगे का जो फोरकास्ट है 15 जून से लेकर अगले 7 दिन के लिए, इसमें गुजरात रीजन में मेनली जो साउदर्न डिस्ट्रिक्ट है, सूरत, नवसारी, वलसाड, दमन, तापी से लेकर जो डिस्ट्रिक्ट आगे है, उसमें एकाधुक स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. तो अगले 7 दिन अधिकतम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है.
0: પ્રથા પ્રવારે પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ જીત્યો છે. અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી આ સ્પર્ધાની ફાઇનલમાં પ્રથાએ

0: ઓશિકી જોર્ડનને એક રોમાંચક મુકાબલામાં હરાવ્યો. તેણીએ આ મેચ 4-3થી જીતી લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યને ઉદ્યોગોનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાની નેમ સાથે ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરાઈ. અમદાવાદ રેલવે મંડળ માટે 140 કરોડ રૂપિયાના ખર્ચે કવચ પરિયોજનાની મંજૂરી. નીટ પેપર લીક મામલે અમદાવાદ ગુના શાખાને 3 આરોપીની ધરપકડ કરી. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ હળવા વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત રાજ્ય રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026નો ખિતાબ જીત્યો. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા હતા, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. હમણાં સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલ પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

આકાશવાણી છે, આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અત્યારે રાત્રિના 11:10 સમય થયો છે. આ સમય છે આ પ્રસારણ સભાને અહીં જ પૂર્ણ કરવાનો. આવતીકાલે સવારે 5:55 ફરી મુલાકાત થશે. ત્યાં સુધી રજા આપશો આપની રેડિયો દોસ્ત મીતા ઝવેરીને. શુભરાત્રી, જય હિન્દ.